સુપ્રભાત, ગુડ મોર્નિંગ શ્રોતા મિત્રો. આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. આજે રવિવાર, તારીખ 28 જૂન 2026, વિક્રમ સંવત 2082, જેઠ સુદ 14. આજની પ્રાતકાલીન સભામાં હું RJ દીપ આપનું સ્વાગત કરું છું.

આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. હવે બરાબર 6 વાગે આપ સાંભળશો અમારા દિલ્હી કેન્દ્રથી રિલે થતા હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ 6 વાગીને 5 મિનિટે ભક્તિ સંગીતનો સંકલિત કાર્યક્રમ વંદનવાર.

વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: कार्यक्रम में वक्त एक अंतराल का।
1: नमस्कार, आकाशवाणी समाचार जयेश वेगड़ा वांचे छे। सौ प्रथम मुख्य समाचार। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સેશલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિયોન સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે। પ્રધાનમંત્રી આજે સવારે 11 વાગે આકાશવાણી પર પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલોટ પ્રોજેક્ટનો સત્તાવાર આરંભ કરાવશે। વિદેશ મંત્રાલયે કૈલાસ માનસરોવરની યાત્રા કરતા ભારતીય નાગરિકોને જરૂરી તમામ દસ્તાવેજો વિના યાત્રા ન કરવા સલાહ આપી। અમેરિકાએ સતત બીજા દિવસે ઈરાનના ઘણા સ્થળો પર હુમલા કર્યા। બંને પક્ષો વચ્ચે યુદ્ધ વિરામ કરાર પર અનિશ્ચિતતા। અને કિદામ્બી શ્રીકાંતે યુએસ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સેશલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિયોન સાથે વાતચીત કરશે। બંને નેતાઓ દ્વિપક્ષીય સહયોગની વ્યાપક સમીક્ષા કરશે અને પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે। પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ।
2: आज प्रधानमंत्री नरेंद्र मोदी सेशल्स की राष्ट्रीय असेंबली को संबोधित करेंगे और वहां रहने वाले भारतीय समुदाय के लोगों से भी मुलाकात करेंगे। इसके बाद प्रधानमंत्री मोदी रोशकेमन में आयोजित राष्ट्रीय दिवस समारोह में हिस्सा लेंगे। विदेश मंत्रालय के अनुसार समारोह में भारतीय रक्षा बलों का एक दल और भारतीय नौसेना के 2 युद्धपोत भी भाग लेंगे। प्रधानमंत्री मोदी सेशल्स के राष्ट्रीय दिवस और स्वतंत्रता के स्वर्ण जयंती समारोह में मुख्य अतिथि के रूप में शामिल हो रहे हैं। यह यात्रा भारत और सेशल्स के बीच मजबूत और लंबे समय से चले आ रहे मित्रतापूर्ण संबंधों को और मजबूत करने का है। साथ ही यह दोनों देशों की हर क्षेत्र में द्विपक्षीय सहयोग और संबंधों को आगे बढ़ाने की साझा प्रतिबद्धता को दर्शाती है। अक्षित वैद्यान, आकाशवाणी समाचार, दिल्ली।
1: प्रधानमंत्री नरेन्द्र मोदी आज सवारे 11 वागे मन की बात कार्यक्रम में लोगों समक्ष पोताना विचारों रजू करशे। आकाशवाणी पर प्रसारित थता मासिक रेडियो कार्यक्रम की आ 135मी कड़ी में प्रधानमंत्री देश विदेश लोगों साथ पोताना विचारों आदान प्रदान करशे। હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે। આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પણ પ્રસારિત કરાશે। આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે। આ ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે। ગુજરાતની 3 દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલોટ પ્રોજેક્ટનો સત્તાવાર આરંભ કરાવશે। આ નવી પહેલનો હેતુ પરિવારો માટે હેલ્થ કેર ટ્રેકિંગ અને કલ્યાણ સુલભતામાં સુધારો કરવાનો છે। આ ઉપરાંત આજે સવારે શ્રી શાહ અમદાવાદમાં બુથ પ્રમુખો અને શક્તિ કેન્દ્રના પ્રભારીઓ માટે ખાસ ચિંતન શિબિરમાં હાજરી આપશે, જે દરમિયાન તેઓ પાયાની વ્યૂહરચનાઓની સમીક્ષા કરશે અને પક્ષના સ્થાનિક સભ્યો સાથે વાર્તાલાપ કરશે। ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRIએ ચેન્નાઈ બંદર દ્વારા ભારતમાં ગેરકાયદેસર ફટાકડાની દાણચોરી કરવાના 2 પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે। આ ફટાકડા ચીનમાં બનાવવામાં આવ્યા હતા। નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે અધિકારીઓએ ચીનથી આવતા 2 કન્ટેનર જપ્ત કર્યા હતા, જેમાં ટ્રોલી બેગ અને સ્પીયર ભરેલા હોવાનું જાણવા મળ્યું હતું। જો કે તપાસમાં જાણવા મળ્યું કે કન્ટેનરમાં આશરે 46,000 ફટાકડા છુપાયેલા હતા। એક અલગ કિસ્સામાં ચેન્નાઈ કસ્ટમ વિભાગે ચાઇનીઝ ફટાકડાની દાણચોરી કરતી એક ગેંગનો પણ પર્દાફાશ કર્યો હતો। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સટેન્ડર AIR News_ABAD ફોલો કરશો। વિદેશ મંત્રાલયે કૈલાસ માનસરોવરની યાત્રા કરી રહેલા ભારતીય નાગરિકોને જરૂરી તમામ દસ્તાવેજો વગર યાત્રા ન કરવા સલાહ આપી છે। એક અહેવાલ સાંભળીએ।
3: विदेश मंत्रालय ने कहा है कि कुछ भारतीय श्रद्धालु निजी टूर ऑपरेटरों के जरिए कैलाश मानसरोवर यात्रा के लिए नेपाल तो पहुंच गए, लेकिन उनके पास चीन में प्रवेश के लिए जरूरी वीजा और परमिट नहीं थे। इस कारण कई श्रद्धालुओं को यात्रा के समय समस्याएं पेश आई हैं और उन्होंने मंत्रालय से मदद मांगी है। मंत्रालय ने कहा है कि श्रद्धालु सभी जरूरी यात्रा दस्तावेज मिलने के बाद ही यात्रा शुरू करें। उसने कहा है कि केवल इस उम्मीद में यात्रा शुरू न करें कि आगे चलकर परमिट या वीजा मिल जाएगा, क्योंकि इससे यात्रा के दौरान परेशानी हो सकती है। मंत्रालय ने श्रद्धालुओं से कहा है कि यात्रा पर जाने से पहले यह सुनिश्चित कर ले कि उनका टूर ऑपरेटर पंजीकृत और अधिकृत है। मंत्रालय का कहना है कि इस सलाह का उद्देश्य श्रद्धालुओं की यात्रा को सुरक्षित, सुगम और परेशानी से मुक्त बनाना है। रोहन के साथ अंकित कुमार, आकाशवाणी समाचार, दिल्ली।
1: कैलाश मानसरोवरની યાત્રા કરી રહેલા આશરે 52 ભારતીય નાગરિકો હાલ નેપાળના કાઠમંડુમાં ફસાયેલા છે અને તેમની આગળની યાત્રા માટે તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે। દરમિયાન 20 જૂને કૈલાસ માનસરોવરની યાત્રા કરી રહેલા યાત્રાળુઓનો પહેલો સમૂહ નાથુલા પાસ ખાતે ભારતીય ચીન સરહદ દ્વારા ચીનમાં પ્રવેશ્યો છે। વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં મૃત્યુ આંક વધીને 1430 થયો છે। ગયા બુધવારે વેનેઝુએલામાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા, જેના કારણે વ્યાપક નુકસાન થયું હતું। દેશમાં 68,000થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે। લાગ્રુએરા પ્રદેશને સૌથી વધુ નુકસાન થયું છે। અમેરિકાની સેનાએ જણાવ્યું છે કે તેણે સતત બીજા દિવસે ઈરાનના ઘણા સ્થળોએ હુમલા કર્યા છે, જેના કારણે બંને પક્ષો વચ્ચે યુદ્ધ વિરામ કરાર પર અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે। સોશિયલ મીડિયા પોસ્ટમાં અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે શુક્રવારે તેલ ટેન્કર કિકુ પર થયેલા હુમલાના જવાબમાં અમેરિકાએ ઈરાનની લશ્કરી થાણા, સંદેશાવ્યવહાર પ્રણાલીઓ, હવાઈ મથકો, ડ્રોન અને ખાણકામ ક્ષમતાઓને નિશાન બનાવ્યા હતા। સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે ઈરાને તેલ ટેન્કર કિકુ પર હુમલો કરવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો। આ ટેન્કર 20 લાખ બેરલથી વધુ ક્રૂડ ઓઇલ લઈને હોર્મુઝ સમુદ્રધુનીમાંથી પસાર થઈ રહ્યું હતું। અમેરિકાએ જણાવ્યું હતું કે ઈરાને તેલ ટેન્કર પર હુમલો કરીને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું। દરમિયાન ઈરાની રાજ્ય મીડિયાએ હોર્મુઝની ઉત્તરે વિસ્ફોટના અહેવાલ આપ્યા હતા। કિદામ્બી શ્રીકાંતે યુએસ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે। શ્રીકાંતે અમેરિકાના કેલિફોર્નિયામાં સેમિફાઇનલમાં જાપાનના યુડાઈ ઓકીમોટોને 22-20, 15-21, 21-19થી હરાવ્યો હતો। આજે પુરૂષોની સિંગલ્સની બીજી સેમિફાઇનલમાં ભારતના રોનક ચૌહાણનો સામનો ચાઇનીઝ તાઇપેઈના સુ લી યાંગ સામે થશે। દરમિયાન મહિલા સિંગલ્સમાં ભારતની દેવિકા સિહાગ સેમિફાઇનલમાં ડેનમાર્કની લાઇન સામે હારી ગઈ હતી। ગોવાના 14 વર્ષીય એથેન વાન્ઝે બોન્સિયા અને હર્ઝેગોવિયાનમાં યોજાયેલી સારા જેવો જીએમ મિશ્ર ચેસ ટુર્નામેન્ટમાં ત્રીજો અને અંતિમ ગ્રાન્ડમાસ્ટર નોર્મે હાંસલ કર્યો છે। એથેન ભારતનો 96મો ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યો છે। આ સિદ્ધિ સાથે એથેન અનુરાગ માલ અને લિયોન મેન્ડોન્કા બાદ ગોવાનો ત્રીજો ગ્રાન્ડમાસ્ટર બન્યો છે। એથને 10 ગ્રાન્ડમાસ્ટરને હરાવી આ ખિતાબ જીત્યો છે। આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગ્રુપ એની છેલ્લી મેચમાં ભારત આજે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે। આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે। હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ।
4: આજના અખબારોમાં અલગ અલગ સમાચારોને મુખ્ય મથાળામાં સ્થાન અપાયું છે। ગુજરાત સમાચારે અફઘાનિસ્તાનમાં 6.2નો ભૂકંપ ભારતમાં ધ્રુજારીને મુખ્ય મથાળું બનાવ્યું છે। સંદેશની હેડલાઇન છે ઈરાનના શસ્ત્ર ભંડાર પર અમેરિકા દ્વારા હુમલા। 1 લાખ કરોડ નાયબ માર્કેટમાં 40 લાખ ડ્રાઈવર માટે શૂન્ય કમિશનની ભારત ટેક્સી, આ હેડલાઇન છે દિવ્ય ભાસ્કરની। નવ ગુજરાત સમયે રામ મંદિરમાં નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરી કરોડોના દાનની ચોરીને મુખ્ય મથાળામાં સ્થાન આપ્યું છે। આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પેપર લીક ટેટની પરીક્ષા મોકૂફ, કરાચીમાં આત્મઘાતી હુમલામાં 9ના મોત, ઓપન એઆઈ એન્થ્રોપિકના નવા એઆઈ મોડેલ પર ટ્રમ્પ સરકારના નિયંત્રણો જેવા વિવિધ સમાચારો પણ વાંચવા મળી રહ્યા છે।
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સેશલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હેર્મિયોન સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે। પ્રધાનમંત્રી આજે સવારે 11 વાગે આકાશવાણી પર પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલોટ પ્રોજેક્ટનો સત્તાવાર આરંભ કરાવશે। વિદેશ મંત્રાલયે કૈલાસ માનસરોવરની યાત્રા કરતા ભારતીય નાગરિકોને જરૂરી તમામ દસ્તાવેજો વિના યાત્રા ન કરવા સલાહ આપી. અમેરિકાએ સતત બીજા દિવસે ઈરાનના ઘણા સ્થળો પર હુમલા કર્યા. બંને પક્ષો વચ્ચે યુદ્ધ વિરામ કરાર પર અનિશ્ચિતતા. અને કિદામ્બી શ્રીકાંતે યુએસ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં

સવારે 9:30 આજ કે ફનકાર કાર્યક્રમ કેન્દ્રિત રહેશે નિર્માતા નિર્દેશક આનંદ એલ રાય ઉપર. સવારે 10 ફોન ઇન હેલો સુરત FM સ્પીકિંગ, જેની પ્રસ્તુતિ રહેશે ફોરમની. અને સવારે 11 માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દેશવાસીઓ સાથે કરશે મન કી બાતનો મણકો ક્રમાંક 135.

બપોરે 3:30 નાટ્ય તરંગ અંતર્ગત નાટક કટીલા નો બીજો ભાગ તમે સાંભળશો. સાંજે 4:10 ઉજાલે ઉનકી યાદો કે અંતર્ગત રીમા અમરાપુકર સાથે વાતચીતનો બીજો ભાગ તમે માણશો.

સાંજે 7 કલાકે વિશેષ જયમાલા અંતર્ગત સૈનિકો કી શૌર્યગાથામાં મહાવીર ચક્ર વિજેતા વિશનસિંહની શૌર્યગાથાને તમે સાંભળશો. રાત્રે 8:01 હવામહેલ અંતર્ગત ઝલકી લકી જરિયાલડી, લેખક રાજેશ ભરોરિયા.

0: રાત્રે 10 કલાકે છાયા ગીત, રાત્રે 10:30 ઢલતી જાય રાત. તો આ હતી આજના દિવસ દરમિયાનના પ્રસારિત થતા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા.
1: પોલીસ?
2: મિસ સીમા?
1: જી.
2: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
1: કેમ પણ હું
2: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
1: ડિજિટલ અરેસ્ટ?
2: 1 લાખ આપો, બચી જશો.
1: આટલા પૈસા?
2: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
1: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે.
2: અરે,
1: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
3: હેલો મમ્મા.
1: હાય.
4: RBI કહે છે

0: जानकार बनो, सतर्क रहो।
1: विकसित भारत 2047 ना संकल्प साथे गुजरात शिक्षण में गुणवत्ता की नवी दिशा तरफ आगळ वधी रह्यु छे। निपुण गुजरात अभियान, नवा राज्य अभ्यासक्रम अने स्कूल क्वालिटी असेसमेंट एंड अश्योरेंस फ्रेमवर्क SQAAF द्वारा शालाओं में गुणवत्ता युक्त शिक्षण ने वधु सशक्त बनावामां आवी रह्यु छे। गुणोत्सव शिक्षण में श्रेष्ठता की नवी ओळख बनी रह्यु छे। विकसित गुजरात ना पाया मजबूत बनावतो गुणवत्ता सभर शिक्षण, गुणवत्ता युक्त शिक्षण, उज्ज्वल भविष्य। शिक्षण विभाग, गुजरात सरकार।
2: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
3: હા હા, યાદ રાખીને લીધું છે। મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે। બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે।
2: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી।
3: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
4: શ્રોતા મિત્રો, આજે સવારે 7:10 અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિ મુદ્રણ પ્રસ્તુત છે।
5: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમની 135મી કડીમાં પોતાના વિચારો રજૂ કરશે। રાજ્યમાં આજથી પોલિયો રસીકરણ અભિયાનનો મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરથી આરંભ થશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના રાણીપમાં વિશેષ લોક દરબાર યોજીને લોકોની રજૂઆતો સાંભળી। આદર્શ હરિયાળી લોકસભા અંતર્ગત ગાંધીનગરમાં આગામી દિવસોમાં 308 સ્થળોએ મહાવૃક્ષારોપણ કરાશે। અમદાવાદમાં 101 ઓક્સિજન પાર્કનું નિર્માણ થશે। અમદાવાદમાંથી 19 કિલો જેટલા ગાંજા સાથે એક વ્યક્તિની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી। અને એબીસી મેન્સ કપ 2026ની સેમીફાઇનલમાં ભારતનો ઇન્ડોનેશિયા સામે 3-2 પરાજય। હવે કાંસ્ય ચંદ્રક માટે બહેરીન સામે ટક્કર। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે। આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે। આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓનર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે। એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે। હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે। આજથી રાજ્યભરમાં પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતેથી પલ્સ પોલિયો અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે। આ રસીકરણ ઝુંબેશને વ્યાપક સ્તરે પહોંચાડવા માટે સમગ્ર રાજ્યમાં નક્કર આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યભરમાં 0-5 બાળકોને આજે બૂથ પર પોલિયો વિરોધી રસી પીવડાવવામાં આવશે। ત્યારબાદ જે બાળકો બાકી રહી ગયા હોય તેમને આગામી 2 દિવસ દરમિયાન ટીમો દ્વારા ઘરે ઘરે જઈ પોલિયો વિરોધી રસીના ટીપા પીવડાવવાની કામગીરી હાથ ધરાશે। સુરેન્દ્રનગર જિલ્લામાં 0-5 કુલ 2,16,702 બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। જિલ્લાના કુલ 863 બૂથ પર પોલિયો રસી પીવડાવવામાં આવશે। ત્યારબાદ આવતીકાલથી 1,725 ટીમો દ્વારા ઘરે ઘરે જઈને પોલિયો વિરોધી રસીના ટીપા પીવડાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે। જિલ્લાના અંતરિયાળ અને સંવેદનશીલ વિસ્તારો સુધી પહોંચવા માટે વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે। ખેડા જિલ્લામાં અંદાજીત 3,26,902 બાળકોને પોલિયો વિરોધી રસીના ટીપા પીવડાવવામાં આવશે। 5,000થી વધુ કર્મયોગીઓ પોલિયો રસીકરણ કામગીરીમાં જોડાશે। વહીવટી તંત્ર દ્વારા બાળકોને નજીકના પોલિયો રસીકરણ બૂથ પર લઈ જઈ પોલિયો વિરોધી રસીના ટીપા અવશ્ય પીવડાવવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે। ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે સાંજે ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલોટ પ્રોજેક્ટનો સત્તાવાર રીતે પ્રારંભ કરશે। આ નવી પહેલનો ઉદ્દેશ્ય પરિવારો માટે આરોગ્ય સંભાળ ટ્રેકિંગ અને કલ્યાણ સુલભતામાં સુધારો કરવાનો છે। દિવસની શરૂઆતમાં શ્રી શાહ અમદાવાદમાં ચાંદલોડિયામાં બૂથ પ્રમુખો અને શક્તિ કેન્દ્રના પ્રભારીઓ માટે ખાસ ચિંતન શિબિરમાં હાજરી આપશે, જે દરમિયાન તેઓ પાયાના સ્તરની વ્યૂહરચનાઓની સમીક્ષા કરશે અને સ્થાનિક પક્ષના સભ્યો સાથે વાતચીત કરશે। કેન્દ્રીય મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સાબરમતી વિધાનસભા વિસ્તારનો એક વિશેષ લોક દરબાર યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ સાબરમતી વિસ્તારની વિવિધ સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે સીધો સંવાદ સાધીને જનકલ્યાણના વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ લોક દરબારમાં વિસ્તારના નાગરિકો અને સોસાયટીના હોદ્દેદારો દ્વારા રોડ રસ્તા, વરસાદી પાણીનો નિકાલ, સ્ટ્રોમ વોટર લાઇન, પીવાના પાણી તેમજ રેલવે ફાટક જેવા સ્થાનિક પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હતી. સોલા સિવિલ અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સ્વજનોને નિઃશુલ્ક ભોજન, આંગણવાડીના બાળકો માટે રમકડા બેંક હેઠળ 28,000 રમકડા એકત્રિત કરી બાળકોને પહોંચાડવામાં આવ્યા છે તેવું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે મત વિસ્તારમાં ગ્રીન એરિયામાં 12.50% વધારો થયો છે અને આ ચોમાસામાં વધુ 12% વધારો કરવાનો લક્ષ્યાંક છે તેમ પણ તેમણે સંવાદ દરમિયાન જણાવ્યું હતું. પર્કોલેશન વેલ અને સોલાર રૂફ પેનલનું ઇન્સ્ટોલેશન આપણા વિસ્તારમાં થયું છે. સ્વાસ્થ્ય સુરક્ષા વિશે પણ તેમણે મત વિસ્તારમાં 70 વર્ષથી વધુ વયના 88% નાગરિકોને આયુષ્માન કાર્ડની સુવિધા મળી ચૂકી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં આગામી દિવસોમાં 308 સ્થળોએ મહાવૃક્ષારોપણ કરાશે અને અમદાવાદમાં 101 ઓક્સિજન પાર્કનું નિર્માણ થશે. ગાંધીનગર લોકસભાને દેશની આદર્શ હરિયાળી લોકસભા બનાવવાના હેતુથી કેન્દ્રીય ગૃહમંત્રી તથા સાંસદ અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ગઈકાલે મોડી સાંજે સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગ્રીન કવર વધારવા શ્રી શાહના સૂચન મુજબ 101 ઓક્સિજન પાર્કની ઓનલાઈન વિગતો એક ક્લિક પર મળશે. સોસાયટીઓ અને જીઆઈડીસીમાં સઘન વૃક્ષારોપણ થશે, જ્યારે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં વન વિભાગ દ્વારા 60 લાખ રોપાઓ વાવી 82 વન કવચ બનાવાશે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 1,26,00,000થી વધારે વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. લોક ભાગીદારી વધારવા ટેનામેન્ટ, રો હાઉસ અને બંગલા ધરાવતા પરિવારોને ઘરદીઠ 1 મફત છોડ અપાશે. અમદાવાદના વાડજ વિસ્તારમાં 19 કિલોગ્રામ કરતાં વધુ ગાંજો ઝડપાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગાંજા સાથે રાજસ્થાનના એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ મામલે વધુ તપાસ થઈ રહી હોવાનું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર પીએમ ધાકડે જણાવ્યું હતું.
0: क्राइम ब्रांच ने एक सतीश मनोहर मेहता शख्स को कस्टडी में लिया है. वो अहमदाबाद का वारस के पास अखबार नगर से 19 किलो 812 ग्राम गांजा के साथ उसे कस्टडी में लिया है. उसकी कस्टडी के दरमियान पता चला है कि वो राजस्थान का कोई शख्स है, सीताराम गुज्जर, जो भिलवाड़ा से है. उसी के पास से गांजा लेके आता था और यहाँ अहमदाबाद में प्रवीण ठाकुर करके उसे सप्लाई कर रहा है.
5: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. અમદાવાદની ઐતિહાસિક અને જગવિખ્યાત અષાઢી બીજને દિવસે યોજાનારી રથયાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવાઈ દે છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ અને અતિસંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વરિષ્ઠ પોલીસ અધિકારીઓની આગેવાની હેઠળ કાફલાએ દરિયાપુર, શાહપુર, કાલુપુર અને જમાલપુર જેવા વિસ્તારોની ગલીઓમાં પગપાળા ફરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સ્થાનિક લોકો સાથે સંવાદ સાધી શાંતિ અને ભાઈચારો જાળવી રાખવા અપીલ પણ કરવામાં આવી હતી. આ વર્ષે સુરક્ષા વ્યવસ્થાને વધુ આધુનિક બનાવવા માટે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાઈટેક ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. આગામી 7 દિવસ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 1 જુલાઈએ ગુજરાતના વિસ્તારોમાં વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે, જેમાં પવનની ગતિ 40-50 કિલોમીટર પ્રતિ કલાક આસપાસ રહી શકે છે. આ ઉપરાંત 2 અને 3 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ડાંગમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે.
6: आने वाले 7 दिनों के लिए गुजरात रीजन में और साथ ही सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और डे 6 और डे 7 में गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और डोंग डिस्ट्रिक्ट शामिल है. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज्यादा कोई बदलाव नहीं होगा और आने वाले 3 से 4 दिनों में गुजरात के कुछ पार्ट्स में मानसून एडवांस का पूर्वानुमान है.
5: રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે કેટલાક જિલ્લામાં વરસાદના અહેવાલ છે. ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 4 વાગ્યા સુધીમાં 7 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં બનાસકાંઠાના હળદમાં સૌથી વધુ 1.25 ઇંચ તો મહીસાગરના કડાણામાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે કડાણાના સરસવા, ટીડવાસ, ગોધર તેમજ પુનાવાડા

0: માં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી. અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. મેઘરજના રામગઢી, રાજપુર, રોણિયા, કસાણા અને વડથલી સહિતના ગામોમાં વરસાદી ઝાપટાથી લઈ ધોધમાર વરસાદ નોંધાયો છે. બીજી તરફ માલપુર નગર, સજ્જનપુરા, લીંબોદરા, ગોવિંદપુરા, કંપા વિસ્તારમાં પણ વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અમદાવાદમાં રમાઈ રહેલી એબીસી મેન્સ કપ 2026ની બીજી સેમીફાઇનલમાં ભારતને ઇન્ડોનેશિયા સામે 5 સેટ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં 3-2થી હારનો સામનો કરવો પડ્યો છે. હવે ભારતીય ટીમ આજે ત્રીજા સ્થાન અને કાંસ્ય ચંદ્રક માટે બહેરીન સામે રમશે. મેચની શરૂઆત ભારત માટે શાનદાર રહી હતી. પ્રથમ સેટમાં ભારતીય ખેલાડીઓએ આક્રમક રમતનું પ્રદર્શન કરતા 25-15થી સરળ જીત મેળવી હતી. જો કે ઇન્ડોનેશિયાએ બીજા સેટમાં જોરદાર વાપસી કરી હતી અને 26-24થી સેટ જીતી મેચ 1-1થી બરાબરી પર લાવી હતી. હવે ભારતીય ટીમનું લક્ષ્ય કાંસ્ય ચંદ્રક જીતવાનું રહેશે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમની 135મી કડીમાં પોતાના વિચારો રજૂ કરશે. રાજ્યમાં આજથી પોલિયો રસીકરણ અભિયાનનો મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરથી આરંભ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના રાણીપમાં વિશેષ લોક દરબાર યોજીને લોકોની રજૂઆતો સાંભળી. અમદાવાદમાંથી 19 કિલો જેટલા ગાંજા સાથે એક વ્યક્તિની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. અને એબીસી મેન્સ કપ 2026ની સેમીફાઇનલમાં ભારતનો ઇન્ડોનેશિયા સામે 3-2થી પરાજય. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આજે સવારે 7:10 અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિ મુદ્રણ આપ સાંભળી રહ્યા હતા.
2: ઓલા ચીમનની વાત સાંભળીને
3: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
2: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: 바로 수렷 FM 스피킹 꽝보로초.
1: 할로 수렷 FM 스피킹
2: 수렷 FM.
3: हेलो गुड मॉर्निंग.
4: हाँ गुड मॉर्निंग सूरत एफएम.
3: जी सूरत एफएम कौन बोलो छो?
4: चेतना बोलू छू.
3: चेतना बेन शू करो छो?
4: आज रजा छे जॉब पा. मैं जॉब करू छू आज रजा छे. फोन कर ट्राई कर फोन लाई तो कुछ चलो सारू लगी जाए तो ट्राई कर लाइगो आज.
3: हाँ आज रजा छे तो करवानी मजा.
4: हाँ
3: तमे कई रीते मजा करो?
4: આજે તો અમે બ્રહ્મા કુમાર માં જઈએ ને, એટલે સવારે અમે બ્રહ્મા કુમાર માં જઈએ 7 વાગ્યા ના.
3: અચ્છા રવિવારે પણ?
4: હા રવિવાર માં 7 વાગ્યા નું હોય.
3: પછી?
4: હા પછી મુરલી સામે આવી હવે ઘરે બેઠા હવે આ બહુ શાકભાજી લાવ્યા તે બનાવશો હવે.
3: શું શાકભાજી લાવ્યા?
4: પાલક પનીર નો ભાત બનાવવાનો છે આજે.
3: શું વાત છે, તો તમારે આવવું પડશે ચેતના બેન.
4: હા આવજો. મારી છોકરી ની વાત કર રાધા બેન નો તમારે વાત કરવા માંગે છે.
3: હેલો
5: સુરત એફએમ.
3: જી સુરત એફએમ કોણ બોલો છો?
5: મેં રાધા. તમારું નામ શું છે?
3: હું ફોરમ બોલું છું.
5: કેમ છો ફોરમ દીદી?
3: બસ સરસ.
5: મારા ઘરે દાદી છે, મારી બે બેન છે, મમ્મી પપ્પા છે, મારી બેન નું નામ દિવ્યા છે, નાદલી બેન નું નામ નેન્સી છે.
3: હા રાધા
5: બોલો.
3: આજે મમ્મી તો પાલક નો રાઈસ બનાવવાની છે, તો એની સાથે તમને ટામેટા નું સૂપ ભાવે કે પછી કઢી ભાવે?
5: ટામેટા નું સૂપ.
3: અચ્છા તો મમ્મી બનાવે છે ટામેટા નું સૂપ?
5: હા બનાવે ને.
3: તમે મમ્મી ને કિચન માં હેલ્પ કરો?
5: હા કરીએ. મારી મમ્મી જે કરે તેની હાથે મેં મદદ કરવા લાગુ ખાલી.
3: અચ્છા પછી બીજું શું કરો? તમને રોટલી ભાખરી બનાવતા આવડે છે?
5: હા આવડે છે.
3: લોટ પણ જાતે બાંધો તમે?
5: હા.
3: અરે વાહ, મમ્મી એ ટ્રેનિંગ સરસ આપી છે.
5: હા
3: બોલો, મમ્મી ને કયું ગીત સાંભળવું છે?
5: મમ્મી કે છે.
4: હેલો
3: બોલો, કયું ગીત સાંભળ્યું છે ચેતના બેન?
4: હમે રહી પ્યાર કે તું યુહી કટલી જાયેગા સપન સાથ ચલને સે.
3: બરાબર છે. ઓકે ચેતના બેન, તમને સંભળાવી દઉં આ સરસ મજાનું ગીત સુરત એફએમ પર. આવજો.
4: આવજો. થેન્ક યુ.
3: વેલકમ.

0: ઓલા ચીમન ની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થો ની જાણ તુરત જ મરીન પોલીસ ને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થો ની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમન ની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષા ની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હેલો, ગુડ મોર્નિંગ.
3: ગુડ મોર્નિંગ,
2: કોણ બોલો છો?
3: મુકેશભાઈ સુરતી બોલું.
2: મુકેશભાઈ, કેમ છો?
3: મજામાં.
2: શું ચાલે નવાજૂની?
3: નવાજૂનીમાં શાંતિ છે અત્યારે તો.
2: હવે તો સ્કૂલ ચાલુ થઈ ગઈ, છોકરાઓ સ્કૂલે, એટલે
3: શાંતિ લાગે જ ને. કલબલાટ ઓછી રહેવાની.
2: છોકરાઓ સ્કૂલે ભણતા હોય ને સાથે મા બાપ પણ ભણતા હોય એવું લાગે નહીં?
3: હા, એવું જ લાગે ને.
2: બોલો, ઘરમાં કોણ કોણ છે?
3: ઘરમાં બે દીકરી છે ને વાઈફ છે.
2: દીકરીઓ
3: મોટી કોલેજ કરે છે, બીજા વર્ષમાં છે.
2: ઓકે.
3: ને નવમાં નાની
2: કોલેજમાં છે, તે તો દીકરી એનું કરી લેતી હશે.
3: હા, એ તો છે, એનું કેરિયર હાચું લે.
2: એને શું કરવું છે આગળ?
3: આગળ તો હવે અત્યારે તો બીએ કરે છે, સ્પેશિયલ ઇંગ્લિશ છે એનું.
2: અરે વાહ.
3: બીએ પછી એમએ કરાય ને બીએલ કરાય દઈએ.
2: ટીચિંગ લાઈન સારી જ છે?
3: સારી જ છે ટીચિંગ લાઈન. હો, ને નાની છોકરી નો શીખવે છે બધું.
2: સારું કહેવાય. કઈ કોલેજ માં જાય છે?
3: અહીંયા વાલિયા છે અમારે કોલેજ, મહિલા કોલેજ, સારી કોલેજ છે. બધા જાણીતા છે, બધા પ્રોફેસર બધા.
2: બરાબર. એટલે દીકરી પર ધ્યાન પણ અપાય.
3: હા, વધારે પણ મારા કસ્ટમર વધારે છે.
2: બરાબર બરાબર. શું કરો છો તમે?
3: ટેલરિંગ કરું છું, ઓનલી બ્લાઉઝ સ્પેશિયલિસ્ટ.
2: તમારા મેડમ શું કરે છે?
3: મેડમ તો અત્યારે કપડા ધોતા છે.
2: શું નામ છે?
3: કામમાં બે હાથ સરસાર મળે છે એનો. એના પર શું મેં તો
2: સારું છે કે તમે આટલી કદર કરો છો.
3: કદર કરી જ પણ.
2: પેલું કહેવાય ને, આપણે
3: લાવ્યા છે, આપણે એમની કદર કરવી પડે.
2: સરસ સરસ. મુકેશભાઈ બોલો, હવે આજે આટલી મસ્ત વાત સાથે કયું ગીત સાંભળશો સુરત એફએમ પર?
3: તો તમારું છે હો, એ સંભળાઈ દેજો.
2: ઓકે, તો તમને સંભળાવી દઉં આ ગીત સુરત એફએમ પર.
3: ઓકે, થેન્ક યુ.
2: આવજો આવજો
3: આવજો.

0: આ કસ્ટમર કેર ક્યાં છે?
1: હા મેડમ
2: જી,
1: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
2: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
1: પણ એ કેવી રીતે થશે?
2: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
1: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
2: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
1: બસ
2: બસ
1: સમજી ગયો.
2: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: હેલો, ગુડ મોર્નિંગ.
5: હેલો,
4: હા, કોણ બોલો છો?
5: ગરમીના દિવસો છે, વરસાદ આવતો નથી, ખેતી વાડી તૈયાર કરી બેઠા છીએ.
4: કાગ ડોળે વરસાદ ની રાહ જોવાય છે.
5: હા, બધા ખેડૂતો જમીન તૈયાર કરીને બેઠા છે, ધરુ વાડી નાખી દીધી છે, પાણીની વ્યવસ્થા છે, એમને ઘરે ઉગાડી દીધું છે.
4: જી, તમારો શું અનુભવ કહે છે કે વરસાદ આવશે ક્યારે?
5: વરસાદ તો આવશે, પણ આ વર્ષે થોડો ઓછો વરસાદ છે. હા, અનુભવમાં તો ગયા વર્ષે તો 5-6 થી વરસાદ ચાલુ થઈ ગયેલો, કે દિવાળી સુધી સતત વરસાદ.
4: બરાબર છે,
5: બિલકુલ રોકાણો નહીં. એમાં અનાજ પણ ઓછું પાક્યું, અને સારા દિવસો પાણી તો સારું હતું, વરસાદ સારો હતો, પણ તે અનાજ બરાબર પાક્યું. કેમ કે સતત પાણી ને લીધે.
4: બરાબર છે.
5: આ વર્ષે છે કે ખેંચાયો છે.
4: એટલે કહે ને કે અતિવૃષ્ટિ પણ નકામી અને અનાવૃષ્ટિ પણ નકામી.
5: હા, અને અતિવૃષ્ટિ પણ નકામી અને અનાવૃષ્ટિ પણ નકામી. પણ કુદરત જે કરે તે સાચે, એના પર આપણો આધાર છે.
4: જી જી, ખરી વાત.
5: કુદરત પર આધાર રાખીને આપણે ચાલવું પડે, કુદરત જે કરે તે સાચું.
4: ને કુદરતના નિયમ વિરુદ્ધ જવાવાનું જ નથી.
5: જવાવાનું જ નથી.
4: બોલો બોલો ખાનસિંગભાઈ, આજે કયું ગીત સાંભળવું છે સુરત એફએમ પર?
5: આજે છે ને દોસ્તીનું મૂકી દો.
4: ઓકે, તો તમને સંભળાવી દઉં આ ગીત સુરત એફએમ પર.
5: ઓકે, થેન્ક યુ,
4: વેલકમ. આવજો
5: આવજો.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે વિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: હેલો, ગુડ મોર્નિંગ.
3: ગુડ મોર્નિંગ.
2: કોણ બોલો છો?
3: જરીના દોસાણી.
2: અને ક્યાંથી વાત કરો છો તમે?
3: રાંદેવ, સુરત.
2: ઓકે, શું કરો છો તમે?
3: બસ ઘરમાં હાઉસવાઇફ છું. આખો દિવસ રેડિયો ચાલતો હોય, ભેગા કરીએ, ટાઈમ પાસ થાય એમાં.
2: બરાબર. જરીના, જૂની ઘરમાં કોણ કોણ છે?
3: ઘરમાં બસ અમે, હું નવા વર્ષ પણ.
2: હા,
3: છોકરા કેનેડા છે.
2: ભણે છે કે પછી ત્યાં સેટ થઈ ગયા?
3: ના, જોબ કરે છે. શાદી થઈ ગઈ, એક પોતરો બી છે 8-9 વર્ષનો. અમે લોકો ગયા હતા હમણાં, તો એક વર્ષ રહી ગયા.
2: કેવું લાગ્યું કેનેડા?
3: સરસ, મજા આવે.
2: ઠંડી હતી તમે ગયા ત્યારે?
3: હા, પૂરું એક વર્ષ રહ્યા એટલે આખો ત્રણેય ઋતુ નો અનુભવ કરી લીધો.
2: જી જી જી.
3: બહાર બી આમ ઠંડી કપડા પહેર્યા હોય તો ઠંડી ન લાગે. હવા જ ખાલી અલગ ટાઈપની છે, તો હવા થી આપણને એકદમ ઠંડી લાગે. બાકી આમ આપણી સાંભળી સ્કીન ખરાબ થાય કે એવું કઈ નહીં થાય. આપણે અહીંયા ઠંડી લાગે તો કેવું થાય કે આપણી સ્કીન ફાટી જાય ને હોઠ ફાટે ને એવું બધું થાય.
2: બરાબર છે,
3: ત્યાં એવું કઈ ન થાય.
2: જરીના, જયારે તમે ત્યાં હશો ત્યાં તો એ લોકો ને મસ્ત મજા પડી ગઈ હશે. ગરમ ગરમ જમવાનું બનાવીને ખવડાવતા હશો.
3: છોકરો પોતરો.
2: હા, બરાબર. નાના બાળકો વડીલો ના સાનિધ્ય માં મોટા થાય ને, તો એનાથી મોટું સુખ કોઈ નથી.
3: છોકરા વિદેશ ની જરાક વધારે રહ્યું ને.
2: તમને વધારે ત્યાં ગમે કે અહીંયા?
3: છોકરા સાથે વધારે મજા આવે, અહીંયા આપણે ઘરમાં એકલી એકલી લાગે.
2: તમારા હસબન્ડ ને ક્યાં ગમે છે વધારે?
3: એને તો બેય જગ્યાએ, એને તો બધાય ગમે. એને તો એને વાંચવાનો શોખ બહુ છે એટલે બુક કોઈ તો એને કઈ ના જોઈએ.
2: શું વાત છે! અરે વાહ. ઓકે, બોલો, હવે આજે કયું ગીત સાંભળશો સુરત એફએમ પર?
3: બસ કોઈ હાર મૂકી દેજો ઋષિ કપૂર નું કોઈ બી,
2: તો તમને સંભળાવી દઉં આ ગીત સુરત એફએમ પર.
3: થેન્ક યુ.
2: આવજો.

0: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
1: हेलो, गुड मॉर्निंग। हाँ जी, कौन?
2: सूरत एफएम थी बात करो।
1: हाँ जी, सूरत एफएम, कौन बोलो छो?
2: चैताली मोदी। तमे कौन?
1: हूँ फोरम बोलू छु। चैताली, क्या थी बोलो छो?
2: ऑडिशन थी बात करो छो।
1: शू करो छो?
2: हूँ होम बेकिंग करू छु, चॉकलेट ने केक।
1: अरे वाह, शू बात छे।
2: तो जस्ट ट्राई कर दी थी, एक ज वार करवानो लागी गयो तरत।
1: अच्छा, एवुं छे। आ होम बेकिंग मां क्या थी इंटरेस्ट जाग्यो?
2: પેલા તો હું ખાલી બાળકો માટે બનાવતી હતી, મારા બે કિડ્સ છે એના માટે, પછી એના ફ્રેન્ડ્સ ને બધાને ભાવતું થયું, આજુબાજુ વાળાને ભાવતું થયું, એટલે પછી ઇન્સ્પાયર થઈ કે ભાઈ હું સ્ટાર્ટ કરું મારો સ્મોલ બિઝનેસ।
1: સરસ, અને સક્સેસ છે બિઝનેસ?
2: ચાલે, અપ એન્ડ ડાઉન આવ્યા કરે, પણ એમાં એવું છે હું પ્રિઝર્વેટિવ ફ્રી ને એવી બનાવું છું ને, એટલે એમાં થોડું માર્કેટિંગ માં તકલીફ।
1: તમે કાર્ડ વાર્ડ છપાવ્યા છે કે નહીં તમારા?
2: દીકરી અત્યારે 6th માં છે।
1: ઓકે, કેવું ચાલે છે બંને નું ભણવાનું?
2: બસ ચાલે, અત્યારે રમતા ભણ્યા કરે, લોકો ની ઈચ્છા થાય તે રીતે।
1: બરાબર છે,
2: હવે એમાં કેવું છે ને, લોકો ને જયારે સ્વ ઈચ્છા થાય ત્યારે લોકો સ્ટડી બરાબર કરે,
1: એ વસ્તુ તો છે।
2: ખુલી તો બસ ખાલી એ લોકો ચોપડું પકડીને બેસે, અને આપણે એમ સેટિસ્ફેક્શન મળે કે ભાઈ છોકરું વાંચે છે, બાકી એવું તો કઈ જ ના હોય।
1: ના, ખરી વાત,
2: જયારે ઈચ્છા થાય ત્યારે વાંચી લઈ શાંતિથી।
1: બરાબર, આમાં શું છે કે આપણી વખતે આપણને એટલો ફાયદો હતો કે મોબાઈલ નહીં હતો।
2: હા, એ તો 100% સાચી વાત।
1: અને
2: મતલબ કે આપણું શેડ્યુલ હતું કે ભાઈ 8 વાગ્યા પછી ઘર ની બહાર ના જવા જોઈએ, છોકરો હોય કે છોકરી
1: હોય,
2: રૂલ સમૂહ હતા, પણ સારા પણ હતા એ। અત્યારે તો એ લોકો નાઇટ આઉટ કરે, આપણે તેવું કઈ પણ નહીં શકતા હતા
1: અત્યારથી,
2: એટલે ઘણું બધું ચેન્જ થયું છે।
1: આજે કયું ગીત સાંભળવું છે તમારે?
2: આજે જીના સિફ મેલી નું ટાઈટલ સોંગ।
1: ઓકે,
2: ફીચર તો સોશો હતું, પણ એટલીસ્ટ એના સોંગ સારા છે, તો લોકો એ પણ જરાક મગજમાં આવે સોંગ।
1: ના ના, સારા ગીતો સારા છે।
2: ચાલો, મળીએ, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ।

મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ

0: ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: ગુડ મોર્નિંગ મેમ, જય શ્રી મહાકાલ.
2: કોણ બોલો છો?
1: મેમ, મેં શિવા લોહટ, એમપી વિદિશા સે વાત કર રહા હું. મેમ,
2: કેસે હૈ આપ?
1: મેમ, બહોત બઢિયા હું. મેમ, ઓર આપ કેસે હૈ?
2: હમ ભી બઢિયા હૈ. શિવા, ક્યા કરતે હૈ આપ?
1: એક્ચ્યુઅલી મેમ, બ્લાઇન્ડ હું ઓર સમાજ સેવા કે કાર્યો મેં લગા રહેતા હું. જૈસે કે પક્ષીઓ કો દાના રખના હો ગયા, પાણી રખના હો ગયા, ગાય કો ચારા રખના હો ગયા, ઉસકો પાણી રખના હો ગયા, ઓર રક્તદાન કરતે રહેતે હૈ મેમ હર 3 મહિને મેં.
2: અચ્છી બાત હૈ. રક્તદાન હર 3 મહિને મેં કરતે હૈ તો આપકો અચ્છા ખાના ભી પડતા હોગા.
1: જી બિલકુલ મેમ, ફેટ ડાયટ બેસ હી રખના પડતી હૈ ના મેમ. જી બિલકુલ મેમ, હમ ચુકંદર ખાતે હૈ મેમ, અનાર કા સેવન કરતે હૈ. જી મેમ, મધર હૈ, ફાધર હૈ, બ્રધર હૈ, સિસ્ટર હૈ. મેમ, લગભગ 8 સાલ કી ઉમર સે બ્લાઇન્ડ હું મેમ.
2: ઓર અભી આપકી ઉમર કિતની હોગી?
1: મેમ, યહી કોઈ 35 કે લગભગ. ચેન્નઈ ભી દિખાયા, મુંબઈ ભી દિખાયા, જહાં જહાં જિસને બોલા સબ જગહ દિખાયા, પર વો ઠીક હી નહીં હુઈ મેમ. યહી સબ દેખ કે મેમ, મેં ભી દેદાન કા સંકલ્પ લેને કે ઇચ્છુક મેં હું.
2: ક્યા અભી તો આપકી ઉમ્ર બહોત કમ હૈ.
1: નહીં મેમ, યે તો દેખીએ, આજ મેં પરેશાન હું, એસા કોઈ ઓર પરેશાન ના રહે. ચલીએ, મેરી આંખે ભલે કિસી કો ના લગ પાયેંગી, પર જો મેરે ઓર પાર્ટ હૈ વો તો કિસી કે કામ મેં આ જાયેંગે.
2: જી જી, બહોત બઢિયા આપને સોચ રખી હૈ. ઓર આપને પઢાઈ કૈસે કી?
1: મેમ, મેં પઢ નહીં પાયા ક્યુંકિ યહાં પે બ્લાઇન્ડ સ્કૂલ થા નહીં.
2: અચ્છા.
1: ઓર ઘર વાલો ને બહાર ભેજા નહીં.
2: બતાઈ, આજ કોણ સા ગાના સુનના હૈ સુરત FM પે?
1: ખામોશિયા મૂવી કા બાતે યે કભી ના તું ભૂલ ના, કોઈ તેરી ખાતિર હૈ જી રહા.
2: જી ઓકે શિવા, તો આપકો સુના દેતી હું યે ગાના સુરત FM પર.
1: થેન્ક યુ મેમ,
2: બાય
1: બાય.

0: સુરત એફએમ.
1: હાંજી સુરત એફએમ, કોણ બોલો છો?
0: હું ડિમ્પલ વાત કરું છું.
1: ડિમ્પલ ક્યાંથી બોલો છો?
0: હું સગરામપુરાથી બોલું છું.
1: શું કરો છો ડિમ્પલ?
0: હું હાઉસવાઈફ છું. હમણાં જોબ પણ સ્ટાર્ટ કરી છે. મારા બે દીકરાઓ દીકરા દીકરી છે. મારા દીકરાનું નામ વીર છે, મારી દીકરીનું નામ નિષ્ઠા છે.
1: કેટલા વર્ષના છે?
0: 10મા ધોરણમાં અભ્યાસ કરે છે. વીર 5મા ધોરણમાં અભ્યાસ કરે છે.
1: અચ્છા, એટલે હવે દીકરા દીકરી મોટા થઈ ગયા એટલે હવે જોબ કરવાનું ફાવે.
0: હા, હવે ફાવે. મને ઘણો શોખ છે મ્યુઝિક સાંભળવાનો, ગીત સાંભળવાનો.
1: કેવા પ્રકારના સોંગ્સ ગમે?
0: બધા જ પ્રકારના સોંગ ગમે છે.
1: ને પછી સાથે ગાવાનું ગમે છે કે નહીં?
0: હા, ગમે છે ને.
1: તમે ક્યાં જોબ ચાલુ કરી?
0: હું અત્યારે વેસુમાં જોબ કરું છું.
1: અને રહેવાનું સગરામપરા?
0: રહેવાનું સગરામપુરા. હા.
1: તો રોજ સગરામપરાથી વેસુ સુધી જાઓ છો?
0: હા.
1: અને કેટલો ટાઈમિંગ શું છે જોબનો?
0: 11:30-12:30.
1: ઓકે, એટલે 11:30 સુધીમાં તમે ઘરનું બધું કામ પતાવી દો.
0: હા.
1: અને છોકરાઓ સ્કૂલે કેટલા વાગે જાય?
0: છોકરાઓ પણ 12 વાગે જાય.
1: અચ્છા, સરસ ટાઈમિંગ છે જોબનો.
0: હા.
1: બંનેમાંથી ધમાલી કોણ છે?
0: છોકરો.
1: એ નાનો છે ને હજી? ઘરમાં બીજું કોણ કોણ છે?
0: ઘરમાં છે મારા દેવર છે, દેવરાની છે, સાસુ સસરા. દેવરાની બે દીકરીઓ છે, 2 વર્ષની છે અત્યારે.
1: તો જોઈન્ટ ફેમિલી છે મતલબ?
0: હા, જોઈન્ટ ફેમિલી છે.
1: જોઈન્ટ ફેમિલીમાં છોકરાઓ જલ્દી મોટા થઈ જાય?
0: મોટા થઈ જાય. હા, સાચી વાત છે.
1: તમને કઈ આવતા લેટ વેટ થાય તો છોકરાઓને જોવા વાળા છે
0: ઘરે? છે, મારા સાસુ દેરાની.
1: બહુ સારું કહેવાય, બહુ સારું. ઓકે.
0: હા, મારા સાસુ ને પણ બહુ શોખ છે એફએમ સાંભળવાનો, એક રોજ જ સાંભળે છે. હા, પલ પલ દિલ કે પાસ સંભળાવી દેજો.
1: તો તમને સંભળાવી દઉં આ ગીત સુરત એફએમ પર. આવજો
0: આવજો.

0: સો ફ્રેન્ડ્સ, આજના ફોન ઇન પ્રોગ્રામમાં આપે જે સોંગ્સ એન્જોય કર્યા એ આ પ્રમાણે હતા. ફર્સ્ટ સોંગ આપે એન્જોય કર્યું ફિલ્મ હમ હૈ રાહી પ્યાર કેનું, અલકા યાજ્ઞિક અને કુમાર સાનુનો અવાજ, મ્યુઝિક નદીમ શ્રવણનું એન્ડ લિરિક્સ સમીરના. ત્યારબાદ ટેક્સી ચોર મૂવીનું સોંગ આપે એન્જોય કર્યું કિશોર કુમારના અવાજમાં, મ્યુઝિક બપ્પી લહેરીનું એન્ડ લિરિક્સ અંજાનના. ત્યારબાદ દોસ્તી મૂવીનું સોંગ આપે એન્જોય કર્યું મોહમ્મદ રફીના અવાજમાં, મ્યુઝિક લક્ષ્મીકાંત પ્યારેલાલનું એન્ડ લિરિક્સ મજરૂ સુલતાનપુરીના. ત્યારબાદ જમાને કો દિખાના હૈ મૂવીનું સોંગ આપે એન્જોય કર્યું મોહમ્મદ રફી અને આશા ભોસલેના અવાજમાં, મ્યુઝિક આર ડી બર્મનનું એન્ડ લિરિક્સ મજરૂ સુલતાનપુરીના. ત્યારબાદ જીના સિર્ફ મેરે લીએ મૂવીનું ટાઇટલ સોંગ આપે એન્જોય કર્યું અલકા યાજ્ઞિક, કવિતા કૃષ્ણમૂર્તિ અને બાબુલ સુપ્રિયોના અવાજમાં, મ્યુઝિક નદીમ શ્રવણનું એન્ડ લિરિક્સ સમીરના. ત્યારબાદ ખામોશિયા મૂવીનું સોંગ આપે એન્જોય કર્યું અરિજિત સિંઘના અવાજમાં, મ્યુઝિક જીત ગાંગુલીનું એન્ડ લિરિક્સ સઈદ કાદરીના. લાસ્ટમાં આપે એન્જોય કર્યું ફિલ્મ બ્લેકમેલનું સોંગ કિશોર કુમારના અવાજમાં, મ્યુઝિક કલ્યાણજી આનંદજીનું એન્ડ લિરિક્સ રાજેન્દ્ર કિશનના. સો કીપ લિસનિંગ સુરત એફએમ 101.1 મેગાહર્ટ્ઝ, ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
1: શ્રોતા મિત્રો, ફોરમ દવે દ્વારા પ્રસ્તુત હેલો સુરત એફએમ સ્પીકિંગ ફોન ઇન કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.
2: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી
3: 101.1 મેગાહર્ટ્ઝ સુરત એફએમ.
1: આ આકાશવાણી છે, 101.1 એફએમ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર. થોડી જ વારમાં એટલે કે બરાબર 11 વાગ્યાથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રસ્તુત મન કી બાતનો મણકો ક્રમાંક 135 આપ સાંભળી શકશો, જે આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી અમે સહપ્રસારિત કરીશું.

हेलो, गुड मॉर्निंग, नमस्कार एंड वेलकम 101.1 સુરત એફએમ પર સુરતી સિઝર લઈને આવી ગયો છે તમારો રેડિયો દોસ્ત આરજે દીપ. જેમ સિઝરમાં જુદા જુદા વેજીટેબલ્સ હોય છે, તેમ સુરતી સિઝરમાં ચટપટી વાતો અને મસ્ત મજાના ગીતો હોય છે. તો સુરતી સિઝરના આ મસ્ત મજાના ગીતો સાંભળવા થઈ જાઓ તૈયાર, અને સાંભળો એનિમલ મૂવીથી આ ગીત, જેમાં વોઇસ એન્ડ મ્યુઝિક છે વિશાલ મિશ્રાનો એન્ડ લિરિક્સ બાય રાજ શેખર.

0: ગુજરાતમાં વરસાદે રેકોર્ડ તોડ્યો છે. 101.1 સુરત એફએમ પર દીપ તમારી સાથે. તમને થતું છે વરસાદ હજી વરસ્યો નથી તો આ રેકોર્ડ કેવી રીતે તૂટ્યો? એકચ્યુઅલી હું વરસાદના નહીં વરસવાના રેકોર્ડની વાત કરું છું. હા, છેલ્લા 10 વર્ષમાં જૂન મહિના સુધીનો આ સૌથી ઓછો વરસાદ છે. એવું લાગે છે મેઘરાજા ગુજરાતથી રિસાઈ ગયા છે. અત્યાર સુધી માત્ર 1.03 ઇંચ વરસાદ નોંધાયો છે, જે કુલ ચોમાસાના 2.85% જેટલો જ છે. હજી સુધી ગુજરાતના કોઈ પણ ભાગમાં 10 ઇંચ જેટલો વરસાદ પણ પૂરો નોંધાયો નથી, અને કચ્છમાં તો વરસાદના છાંટા પણ નથી પડ્યા. ગયા વર્ષની જો સરખામણી કરીએ તો જૂન 2025 સુધીમાં ગુજરાત રાજ્યમાં 26.24% એટલે કે 9.25 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો હતો. ખરેખર આ વખતે વરસાદે બહુ રાહ જોવડાવી. અલા ઓ વરહાદ, હા હા હા તને જ કહું છું. અલા ભાઈ, અમારો કેરી કાળો પતી ગયો છે, હવે અમારે ડુમ્મસના ભજીયાઓ ખાવા જવાના છે. તો દોસ્ત તું આવ તો કઈ પ્લાન થાય.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: તમારી વાતો તમારા અવાજમાં,
4: નંબર ડાયલ કરો એટલી જ વારમાં.
3: હોવ બહાર કે ઘરમાં,
4: રહેશે સુરત એફએમ તમારા દિલમાં.
3: કોલ કરો
4: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
3: 0261-22-36209
4: 0261-22-36209
5: પર. હેલો સુરત એફએમ.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: यार आ मारा माइंड में आयु केम नहीं त्यारे ज संभळावी देते, अथवा तो यार आ नहीं बोलवानु हतुं, बोलाई केम गयुं खबर नथी पड़ती. 101.1 સુરત FM પર હું છું દીપ, તમારી સાથે. આપણે ઘણી વખત પરિસ્થિતિ પ્રમાણે જેવું બોલવા ઈચ્છીએ છીએ તેવું બોલી શકાતું નથી. ક્યાં તો માપસરનો જવાબ નથી અપાતો, ક્યાં તો માપસર કરતાં વધારે અપાઈ જાય છે. આ જ ગુણને ઇન્ટરવ્યૂમાં પણ જોવાય છે. આવા સમય પર તમારી ડિગ્રી કરતાં તમારા હાજર જવાબીપણાની વધારે જરૂર પડે છે. હાજર જવાબીપણું એટલે પોતાની જાત પર નિયંત્રણ. કોઈ તણાવયુક્ત અરાજકતાભરી સ્થિતિમાં પણ વ્યક્તિ શાંત ચીચે વિચારી યોગ્ય પગલાં લઈ શકે એવી ક્ષમતા, અસરકારક પ્રેઝન્સ ઓફ માઇન્ડ કપરી સ્થિતિને પહોંચી વળવામાં મદદરૂપ થતું હોય છે. અમુક લોકોમાં આ સ્વાભાવિકપણે હોય જ છે. હવે આ હાજર જવાબીપણું શીખવું કઈ રીતે? ફર્સ્ટ તો કોઈપણ વધારે વાતને ધ્યાનથી સાંભળો, ત્યારબાદ થોડી ધીરજ ધરી વિચારવું, અને વિચારોમાં પણ માપી લીધા બાદ જવાબ આપવો. અને એક અત્યંત મહત્ત્વની સલાહ, જ્યારે બહુ જ ગુસ્સો આવતો હોય ને અને લાગે કે કંઈક વધારે બોલાઈ જશે તો શાંત થઈ જવું, કારણ કે મૌન એ ઉત્તમ છે. એક વિલન રિટર્ન્સ મૂવી થી આ ગીત, અંકિત તિવારી એન્ડ તારા સુતરિયાનો વોઇસ, મ્યુઝિક અંકિત તિવારીનું, લિરિક્સ પ્રિન્સ દુબેના.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: હેલો, આકાશવાણી સુરત FM સ્પીકિંગ.
2: હા, સુરત FM.
1: કોણ બોલો?
2: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
1: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
2: ચાલે રાકે બેન, બહુ મજા નથી આવતી.
1: ચલવો નહીં, ધમધમાત દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત FM પર.
3: સુરત FM.
1: અમારો ફોન નંબર છે 2234450 અને 9428404.

ड्रीम गर्ल 2 मूवी थी आ गीत मीत ब्रोस जॉनिता गांधी एंड जुबिन नौटियाल नो वॉइस म्यूजिक मीत ब्रोस नो लिरिक्स कुमारना। तो आ ગીત સાથે આજનો સુરતી સિઝર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે। આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM। હવે બરાબર 12 વાગ્યે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદનો કાર્યક્રમ યાદો કી મહેફિલ।

0: તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: હરરોજ સુબહ 7 બજે જરૂર સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: રાત 10 બજે સુન્ના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: 7 ઘંટે નીંદ પૂરી ના કરે તો હમકો શુગર હોને કે ચાન્સીસ ભી હોતે હૈ જ્યાદા, ફેટી લિવર કે ચાન્સીસ ભી જ્યાદા હોતે હૈ.
3: તો સુનિયે ડોક્ટર ગૌરવ મહેતા કી બાતે 29 જૂન શામ 4 બજે સિર્ફ વિવિધ ભારતી પર.
4: प्रीतम के संगीत निर्देशन में जावेद अख्तर की रचना है, आवाजें आनंद राज आनंद और ऋचा शर्मा की. फिल्म का नाम दे दनादन.

મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: વધુને વધુ સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહ્યું છે. પ્રધાનમંત્રીએ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે જૂન મહિનામાં મેડ ઇન ઇન્ડિયા C-295 વિમાને તેની પ્રથમ ઉડાન પૂર્ણ કરતા ભારતે ઉડ્ડયન ક્ષેત્રમાં મોટી સફળતા મેળવી છે. આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા પ્રધાનમંત્રીએ શેર કર્યું કે ભારતમાં આવા 40 વિમાનોનું ઉત્પાદન થઈ રહ્યું છે.
1: जून के महीने में ही एविएशन सेक्टर में भी देश ने एक बड़ी सफलता पाई. C-295 यह विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत અધિક સુરક્ષિત ઓર આત્મનિર્ભર બન રહા હૈ.
0: શ્રી મોદીએ તાજેતરમાં કોલકાતામાં એક કાર્યક્રમમાં INS દુનાગીરી, INS સંશોધક અને INS અગ્રેયને ભારતીય નૌકાદળના કાફલામાં સામેલ કરવામાં આવ્યા હતા તેની વાત કરી હતી. પ્રધાનમંત્રી આનંદ વ્યક્ત કરતા કહ્યું કે જહાજોની ડિઝાઇનથી લઈને ઉત્પાદન સુધી બધું જ સ્વદેશી છે. પ્રધાનમંત્રી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર અમદાવાદમાં યોજાયેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારતની સફળતાને વર્ણવી હતી.
1: વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ કી ભી બડી ચર્ચા હુઈ. ઇસમેં ભારતને કુલ 114 પદક જીતે. ઇનમેં 102 ગોલ્ડ મેડલ ભી શામિલ હૈ. ભારત ઇસ ચેમ્પિયનશીપ કી પદક તાલિકામાં પહેલે સ્થાન પર રહા.
0: પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં પ્રવર્તમાન યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશવાસીઓને કેટલાક મુદ્દાઓ પર આગ્રહ કર્યા પછી આ જનભાગીદારી ફરીથી જોવા મળી.
1: મુજે ઇસ બાત કી ખુશી હૈ ઇસ ગ્લોબલ ક્રાઇસિસ કા હમ ભારતીય મિલકર મુકાબલા કર રહે હૈ. મુજે વિશ્વાસ હૈ જન ભાગીદારી કી યહી શક્તિ હમે મજબૂતી દેગી, હમે સફળ બનાયેગી.
0: પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના મહત્વ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે આ યોજના વ્યક્તિના પરિવારને તેમના દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુના કિસ્સામાં 2 લાખ રૂપિયાનું વીમા કવચ પૂરું પાડે છે. મન કી બાતના આ એપિસોડમાં પ્રધાનમંત્રી મોદીએ લોકોને અંધશ્રદ્ધામાં વિશ્વાસ ન રાખવા સલાહ આપી. શ્રી મોદીએ હરગીલા પક્ષીને બચાવવા માટે જીવ વિજ્ઞાની પૂર્ણિમા દેવી બર્મને લોકોના મનમાં ઊંડે સુધી જડેલી ગેરમાન્યતાઓને બદલવાનો સંકલ્પનો ઉલ્લેખ કરીને તેમના કાર્યને બિરદાવ્યું હતું.
1: हरगीला एक दुर्लभ पक्षी है. ये प्रकृति को स्वच्छ रखने में अहम भूमिका निभाता है. लेकिन असम के कुछ इलाकों में लंबे समय तक इसे अशुभ माना जाता था. फिर एक बड़ा बदलाव शुरू हुआ. हजारों ग्रामीण महिलाएं हरगीला को बचाने के लिए आगे आई. आज उन्हें हरगीला आर्मी के नाम से जाना जाता है. इन महिलाओं ने समाज के साथ संघर्ष भी किया, समाज को समझाने के लिए दिन रात काम किया और अंधविश्वास को पीछे छोड़ करके रहे.
0: પ્રધાનમંત્રીએ પ્રાકૃતિક ખેતી, જળસંચય અને નાગાલેન્ડની રમતગમતને કઈ રીતે પ્રોત્સાહિત કરવામાં આવી રહી તેના વિશે પણ મન કી બાત કાર્યક્રમમાં વાત કરી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મની વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો દ્વીપસમૂહની રાજધાની વિક્ટોરિયામાં થઈ હતી. બંને નેતાઓ દ્વિપક્ષીય સહયોગના સંપૂર્ણ સ્પેક્ટ્રમની સમીક્ષા કરશે અને પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે. અગાઉ તેમને સ્ટેટ હાઉસ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રપતિ હર્મની પણ ઉપસ્થિત હતા. પ્રધાનમંત્રી મોદી સેશેલ્સની રાષ્ટ્રીય સભાને સંબોધિત કરશે અને ભારતીય ડાયસ્પોરા સાથે સંવાદ સાધશે. બાદમાં તેઓ સેશેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિના સમારોહમાં અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે. ભારતીય નૌકાદળના 2 જહાજો સાથે ભારતીય સંરક્ષણ દળોની ટુકડી પણ ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સેશેલ્સની 3 દિવસની રાજ્ય મુલાકાતે છે. આ મુલાકાત ભારત અને સેશેલ્સ વચ્ચેની મજબૂત અને સ્થાયી મિત્રતાને પુનઃપુષ્ટ કરે છે અને તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટે બંને રાષ્ટ્રોની સહિયારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. ऑपरेशन

સ્ટાર્ટ હેઠળ મોકલવામાં આવેલી ભારતીય સહાય વેનેઝુએલા પહોંચી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ફિલ્ડ હોસ્પિટલ યુનિટ રાહત પુરવઠો, દવાઓ અને તબીબી સાધનો દેશમાં ભૂકંપ પછીના રાહત પ્રયાસોને મજબૂત બનાવશે. વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપના પ્રતિભાવમાં ભારતે શુક્રવારે ઓપરેશન એમ સ્ટાર શરૂ કર્યું હતું. વિનાશક સ્થિતિને પહોંચી વળવા માટેની સહાયના ભાગરૂપે ભારતે વાયુસેનાના B-2 C-17 ગ્લોબમાસ્ટર વિમાન માનવતાવાદી રાહત પુરવઠો અને રાહત અને બચાવ પ્રયાસોમાં મદદ કરવા માટે 41 સભ્યોની બચાવ ટીમને લઈને વેનેઝુએલા માટે રવાના થયા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસના ત્રીજા દિવસે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સત્તાવાર યાદી મુજબ શ્રી શાહ બપોરે અમદાવાદના ચાંદલોડિયામાં શ્રી વિશ્વકર્મા મંદિર પરિસરમાં સાબરમતી વિધાનસભાના તમામ બુથ અધ્યક્ષ અને શક્તિ કેન્દ્રના પ્રભારીઓની ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ શ્રી શાહ ગાંધીનગરમાં સેન્ટ્રલ સેક્ટર 17માં ટાઉનહોલ ખાતે પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે. આ કાર્યક્રમ દરમિયાન શ્રી શાહ ગાંધીનગર શહેરી વિસ્તાર માટે પીએમ ઈ બસનું લોકાર્પણ કરશે. મહાનગરપાલિકા દ્વારા 100 બસ દોડાવવાનું આયોજન છે. તેના પ્રથમ તબક્કા હેઠળ 40 બસ દોડાવાશે. તમામ સુવિધાઓ સાથે આ આધુનિક બસ તૈયાર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિંહ રાવને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે શ્રી રાવે નિર્ણાયક સમયગાળા દરમિયાન ભારતની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી સિંહે તેમની એક સ્વપ્નદ્રષ્ટા નેતા અને પ્રખ્યાત રાજનેતા તરીકે વર્ણવ્યા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે લાયસન્સિંગ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે તબીબી ઉપકરણોના નિયમો 2017માં સુધારા પ્રસ્તાવિત કર્યા છે. તબીબી ઉપકરણોના નિયમો 2017 હેઠળ તબીબી ઉપકરણોને 4 જોખમ આધારિત શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. વર્ગ એ, વર્ગ બી, વર્ગ સી અને વર્ગ ડીમાં, જેમાં વર્ગ ડી સૌથી વધુ જોખમ ધરાવતા ઉપકરણોનો સમાવેશ થાય છે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે બેલફાસ્ટમાં 2 મેચની શ્રેણીના બીજા અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન આયર્લેન્ડ સામે ટકરાશે. આ મેચ સાંજે 6 વાગે રમાશે. શુક્રવારે પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત સામે 34 રનથી વિજય મેળવ્યા બાદ આયર્લેન્ડ શ્રેણીમાં 1-0થી આગળ છે. ભારત શ્રેણી બરાબરી કરવાનો લક્ષ્ય રાખશે, જ્યારે આયર્લેન્ડ ઘરની ધરતી પર ક્લીન સ્વીપ કરવાનો પ્રયાસ કરશે. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગ્રુપ એની છેલ્લી મેચમાં ભારત આજે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં મહિલા ટીમ હાલમાં ગ્રુપ એમાં બીજા સ્થાને છે. ટીમે 4માંથી 3 મેચ જીતી છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 4 મેચમાં 4 જીત સાથે ટેબલમાં ટોચ પર છે. ભારત સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા માટે અજે ઓસ્ટ્રેલિયા પર વિજય મેળવવાનું લક્ષ્ય રાખશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કુદરતી પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પશ્ચિમ એશિયાની સ્થિતિ વચ્ચે ઇંધણ બચાવવા, વિદેશ યાત્રા ન કરવા જેવી અપીલોને સ્વીકારી દેશના નાગરિકો જનભાગીદારીને અનુસર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મની વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો. ઓપરેશન એમસ્ટાર્ડ હેઠળ મોકલવામાં આવેલી ભારતીય સહાય ભૂકંપગ્રસ્ત વેનેઝુએલા પહોંચી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના ગાંધીનગરમાં પીએમ ઈ બસનું લોકાર્પણ કરશે. અને પુરૂષ ક્રિકેટમાં આજે ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20નો અંતિમ મુકાબલો, જ્યારે મહિલા ક્રિકેટમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: युद्ध की स्थितियों को देखते हुए मैंने देशवासियों से कहा था कुछ समय के लिए सोना खरीदने से बचें, लोगों से कहा था कि विदेश में छुट्टियां मनाने से बचें, लोगों से कार पुलिंग को भी बढ़ावा देने की अपील की थी, किसानों से केमिकल मुक्त खेती के लिए, खेत बचाने के लिए और प्राकृतिक खाद का ज्यादा से ज्यादा इस्तेमाल का आग्रह किया था। मेरी अपील का उन्होंने न सिर्फ समर्थन किया बल्कि हर तरफ से उसमें अपना सहयोग कर रहे हैं।
1: આ ઉપરાંત શ્રી મોદીએ જળ સંરક્ષણ અંગે લોકોને વરસાદના પાણીના એક એક ટીપાને બચાવવા પર પણ ભાર આપ્યો. વાવ થરાદ જિલ્લાના લીલાધર ગામમાં લોકોએ પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમની 135મી કડીનું પ્રસારણ ટેલિવિઝન પર નિહાળ્યું. આ અંગે પ્રતિક્રિયા આપતા સ્થાનિક ગોવિંદભાઈએ કહ્યું હતું કે આ કાર્યક્રમ સમાજહિતના કાર્યોમાં જોડાવા પ્રેરિત કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ મહાઅભિયાન અંતર્ગત રાજ્યના 0 થી 5 વર્ષના 83,49,000થી વધુ ભૂલકાઓને પોલિયો વિરોધી રસીના ટીપા પીવડાવી તેમને સુરક્ષિત કરાશે. હવે આવતીકાલથી 2 દિવસ આરોગ્યકર્મીઓ ઘરે ઘરે ફરીને એક પણ બાળક વંચિત ન રહી જાય તેની તકેદારી રાખશે. આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેડિયાએ વધુ માહિતી આપી.
2: જૂને સમગ્ર ગુજરાતમાં પોલિયો નાબૂદી માટેના જે અભિયાનમાં રસી જે 2 ટીપા આપવામાં આવે છે એનું પ્રારંભ કરવામાં આવ્યો છે. અહીંયા 10 દીકરા દીકરીઓને પોલિયાના ટીપા પીવડાવીને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજે શુભારંભ કરાવ્યો. પૂરા ગુજરાતની અંદર આજે બુથ લેવલ પર અને 2 દિવસમાં ઘરે ઘરે જઈને તમામ બાળકોને આ પોલિયો રસી પીવડાવવામાં આવશે.
1: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસના 3જા દિવસે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સત્તાવાર યાદી મુજબ શ્રી શાહ બપોરે અમદાવાદના ચાંદલોડિયામાં શ્રી વિશ્વકર્મા મંદિર પરિસરમાં સાબરમતી વિધાનસભાના તમામ બુથ અધ્યક્ષ અને શક્તિ કેન્દ્રના પ્રભારીઓની ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ ગાંધીનગરમાં સેન્ટ્રલ સેક્ટર 17માં ટાઉનહોલ ખાતે પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે. આ કાર્યક્રમ દરમિયાન શ્રી શાહ ગાંધીનગર શહેરી વિસ્તાર માટે પીએમ ઇલેક્ટ્રિક બસનું પણ લોકાર્પણ કરશે. મહાનગરપાલિકા દ્વારા 100 બસ દોડાવવાનું આયોજન છે. તેના પ્રથમ તબક્કા હેઠળ 40 બસ દોડાવાશે. અમદાવાદ, કલોલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દોડનારી આ બસમાં દિવ્યાંગજનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
4: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
5: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: ઓલા ચીમનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: हेलो, आकाशवाणी सूरत एफएम स्पीकिंग।
1: हाँ, सूरत एफएम।
0: कौन बोलो?
1: हाँ मैडम, हूँ एक व्यापारी बोलू छू।
0: ओके, केवो चले छे आपनो व्यापार?
1: चाले राके बेन, बहु मजा नथी आवती।
0: चलवो नहीं, धमधमात दौड़ाओ आपना व्यापार ने। अमारा असंख्य श्रोताओ सुधी पहुंचाड़ो आपनी वात। जाहेरात आपो आकाशवाणी विविध भारती सूरत एफएम पर।
2: सूरत एफएम
0: अमारो फोन नंबर छे 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1
3: આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું સુરત કેન્દ્ર 101.1 FM પર। પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે,

0: આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે.
1: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ સ્વાદોની સાથે મેલોડિયસ ગીતો.

રોજ સવારે 11 વાગે માણો અમારો ઇન્ફોટેનમેન્ટ પ્રોગ્રામ સુરતી સિઝલર ઓન્લી ઓન 101.1 સુરત FM.

આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું સુરત કેન્દ્ર 101.1 FM પર ઉજાલે ઉનકી યાદો કે આ કાર્યક્રમ હવે આપ માણી શકશો, જેમાં રીમા અમરાપુરકર સાથેની વાતચીતનો બીજો ભાગ આપ માણી શકશો.

0: भारत ने बहरीन को 3-1 से हराया। ये भारत का इस प्रतियोगिता के इतिहास में पहला पदक है। भारत ने आयरलैंड के साथ 2 टी20 क्रिकेट मैच की श्रृंखला के दूसरे और अंतिम मैच में बेलफास्ट में टॉस जीतकर गेंदबाजी का फैसला किया है। और महिला टी20 क्रिकेट विश्व कप में लंदन के
1: નમસ્કાર, સ્વાગતમ, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. ફ્રેન્ડ્સ, આકાશવાણી સ્ટુડિયોની ડિજિટલ ક્લોક બરાબર સાંજના 6:05 અને 23 સેકન્ડનો સમય દર્શાવી રહી છે. રવિવારની સાંજનો આ વરસાદની ઋતુનો સમય હોવા છતાં ગરમીની યાદ અપાવતો અને ઠંડા પવનની રાહ જોવડાવતો સુમધુર સમય. દિવસ ધીમે ધીમે સંધ્યાના રંગોમાં રંગાઈ રહ્યો છે. આકાશમાં સૂર્યાસ્તની સોનેરી આભા છવાઈ રહી છે. પંખીઓ પોતાના માળા તરફ પરત ફરી રહ્યા છે અને દિવસભરની દોડધામ પછી પ્રકૃતિ પણ જાણે શાંતિનો શ્વાસ લઈ રહી હોય એવો અહેસાસ કરાવી રહી છે. આ મનોહર સંધ્યાકાળમાં હું મિલવી વ્યાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને રવિવારનો સમય હોય છે ફ્રેન્ડ્સ વિશેષ ગુજરાતી ફિલ્મ સંગીતના ગીતોને માણવાનો. કહેવાય છે ગુજરાતી ફિલ્મ સંગીત એટલે આપણી સંસ્કૃતિનો સુરીલો વારસો. ક્યારેક લોકજીવનની મહેક, ક્યારેક ભક્તિનો ભાવ, તો ક્યારેક પ્રેમ, વિરહ અને સંબંધોની ઉષ્મા, આ બધું જ ગુજરાતી ફિલ્મોના ગીતોમાં સહજ રીતે ગૂંથાયેલું છે. આજે પણ વર્ષો જૂના આ ગીતો સાંભળતા યાદોની એક મધુર લહેર મનને સ્પર્શી જાય છે. તો ફ્રેન્ડ્સ, ચાલો આ સાંજને વધુ મધુર અને યાદગાર બનાવીએ ગુજરાતી ફિલ્મ સંગીતના સુવર્ણ સુર સાથે અને સાંભળીએ હલામણ જેઠવો ફિલ્મથી આ કર્ણપ્રિય ગીત. ઉષા મંગેશકર અને સાથી મિત્રોના સ્વરમાં સ્વરબદ્ધ થયેલ આ ગીત છે, જેને સંગીત આપ્યું છે ગૌરાંગ વ્યાસે તથા શબ્દો આપણા લોકવારસામાંથી લેવાયા છે.

મિત્રો, કહેવાય છે ગુજરાતની ધરતી પર ગરબો માત્ર એક લોકનૃત્ય નથી, પરંતુ માતૃશક્તિ પ્રત્યેની આસ્થા, ભક્તિ અને આનંદની અભિવ્યક્તિ છે. નવરાત્રિના દિવસો હોય કે કોઈ શુભ પ્રસંગ, માતાજીના ગરબાના સૂર ગુંજે એટલે વાતાવરણમાં એક અલગ જ ઉલ્લાસ પ્રસરી જાય. અને માટે જ આપણી આજની સંગીત યાત્રાની શરૂઆત આપણે માનો ગરબો રે ગીતથી કરી. માતાજીની આરાધના અને ગરબા પવિત્ર સુરોથી કાર્યક્રમનો સુંદર પ્રારંભ થયો અને આવા ગીતો આપણી સંસ્કૃતિ, પરંપરા અને લોકજીવનની ઝાંખી પણ કરાવે છે. હવે આગળ વધીએ ગુજરાતના લોક આસ્થાના એક એવા લોકદેવ તરફ, જેમના પ્રત્યે આજે પણ લાખો શ્રદ્ધાળુઓની અતૂટ આસ્થા છે. વીરતા, પરોપકારતા અને ગૌરક્ષાના પ્રતીક તરીકે પૂંજાતા ભાથીજી મહારાજનું નામ ગુજરાતના ગામે ગામમાં શ્રદ્ધાપૂર્વક લેવાય છે અને તેમના જીવન પરથી પ્રેરિત અનેક લોકગીતો અને ફિલ્મી ગીતો આજે પણ એટલા જ લોકપ્રિય છે. તો સાંભળીએ ફિલ્મ ભાથીજી મહારાજનું આ લોકપ્રિય ભક્તિગીત પ્રફુલ્લ દવે અને હર્ષિદા રાવલના સુમધુર યુગલ સ્વરોમાં. મહેશ નરેશનું સંગીત છે તથા કાંતિ અશોક દ્વારા શબ્દરચિત આ ગીત.

ભક્તિ અને લોક આસ્થાના સુરોથી સજ્જ આ સુંદર ગીત પછી હવે આગળ વધીએ ગુજરાતી ફિલ્મ સંગીતના એવા રંગ તરફ જ્યાં લોકકથાઓ, ઇતિહાસ અને નારી શક્તિનું ગૌરવ એક સાથે જોવા મળે છે. ગુજરાતની લોક સંસ્કૃતિમાં કેટલીક એવી વીરાંગનાઓ પણ છે જેમનું નામ આજે પણ આદર અને ગૌરવથી લેવાય છે. એવી જ એક અમર લોકનાયિકા છે જસ્મા ઓડણ. ગુજરાતના લોક સાહિત્યમાં જસ્મા ઓડણ માત્ર એક પાત્ર નથી, પરંતુ સત્યનિષ્ઠા, પતિપ્રેમ, સ્વાભિમાન અને અડગ ચારિત્ર્યનું જીવંત પ્રતીક છે. જસ્મા ઓડણની ગાથા વર્ષોથી ભવાઈ, લોકગીતો, કાવ્યો અને ગુજરાતી ફિલ્મો દ્વારા જીવંત રહી છે. કહેવાય છે રાજાની અઢળક સંપત્તિ અને સત્તા સામે પણ જસ્માએ પોતાના સિદ્ધાંતો અને પતિ પ્રત્યેની નિષ્ઠા ક્યારેય છોડી નહોતી અને આ જ કારણે આજે પણ નારી ગૌરવ અને આત્મસન્માનના પ્રતીક રૂપે એમને યાદ કરવામાં આવે છે.

છે. તો હવે સાંભળીએ આવી જ અમર લોકગાથાથી પ્રેરિત ફિલ્મ સતી જસ્મા ઓડણનું આ ગીત. 1976 સાલમાં રજૂ થયેલ આ ફિલ્મના ગીતને સંગીત મહેશ નરેશે આપ્યું છે. ગીતની શબ્દરચના લખી છે કાંતિ અશોકે તથા ગીતને સ્વર આપ્યો છે વાણી જયરામ અને સાથી મિત્રોએ.

0: શ્રોતા મિત્રો, ગુજરાતી ફિલ્મ સંગીતની આ મધુર સફર હજી આગળ પણ ચાલુ જ રહેશે, પરંતુ એ પહેલા સમય થયો છે એક નાનકડા વિરામનો.
1: સાત બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: તમારી વાતો તમારા અવાજમાં,
3: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
2: હોવ બહાર કે ઘરમાં,
3: રહેશે સુરત એફએમ તમારા દિલમાં.
2: કોલ કરો
3: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
2: 0261-22-36209
3: 0261-22-36209
4: પર. હેલો, સુરત એફએમ સ્પીકિંગ. 101.3

0: સોમવારથી શુક્રવાર સાંજે 6 કલાકે
1: ઓન સુરત FM 101.1 તેમજ ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર ઉપલબ્ધ.
0: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી
2: 101.1 મેગાહર્ટ્ઝ સુરત FM.
3: નાના વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સાંભળી રહ્યા છો સુરત આકાશવાણીનો વિશેષ કાર્યક્રમ ગુજરાતી ફિલ્મ સંગીત અને હું છું આપની રેડિયો દોસ્ત મિલવી વ્યાસ. ચાલો ફરી જોડાઈએ આપણી આ સંગીત યાત્રા સાથે અને ગુજરાતી ફિલ્મ સંગીતમાં સાંભળીએ લોક સંસ્કૃતિ અને લોક પરંપરાને ઉજાગર કરતું આ ગીત. કહેવાય છે આપણા ગામડાના જીવન અને સંબંધોની ઉષ્મા અને લોકરીતિઓ આ ગીતો દ્વારા જીવંત રહેતી હોય છે અને ખાસ કરીને સખીઓ વચ્ચેના સ્નેહ, હળવી મશ્કરી અને આનંદને વ્યક્ત કરતા ગીતો તો આજે પણ એટલા જ તાજા લાગે છે. તો સાંભળીએ સુશીલ વ્યાસ દ્વારા નિર્દેશિત અને ઉપેન્દ્ર ત્રિવેદી તેમજ સ્નેહલતા દ્વારા અભિનીત સાદેવંત સાવળિંગા ફિલ્મનું આ ગીત. ઉષા મંગેશકર અને પ્રફુલ દવેના યુગલ સ્વરોમાં સ્વરબદ્ધ થયેલ આ ગીત છે જેને સંગીતબદ્ધ કર્યું છે ગૌરાંગ વ્યાસે અને રચના પ્રાચીન.

ફ્રેન્ડ્સ, સમય થયો છે ઝરોખા અંતર્ગત હવે પછીની સાંધ્ય સભામાં તથા આવતીકાલે 29 જૂન 2026 ના રોજ રજૂ થનાર કાર્યક્રમોની માહિતી મેળવવાનો. તો સાંભળીએ કાર્યક્રમનું વિવરણ ઝરોખા અંતર્ગત.

શ્રોતા મિત્રો, આપ સૌરમનું ફરી એકવાર સ્વાગત છે અને કાર્યક્રમને આગળ વધારતા સાંભળીએ ફરી ઉષા મંગેશકર અને સાથી મિત્રોના સ્વરમાં ભાથીજી મહારાજ ફિલ્મનું આ ગીત. મહેશ નરેશનું સંગીત છે તથા કાંતિ અશોક દ્વારા શબ્દરચિત આ ગીત છે.

હમણાં જ આપે માતા ભવાનીની આરાધનાથી ઓતપ્રોત આ સુંદર ગીત સાંભળ્યું. ગુજરાતી ફિલ્મ સંગીત હોય અને એમાં ભક્તિ ગીત ના હોય એવું ભાગ્ય જ બને, કેમ કે ગુજરાતની ધરતી પર શક્તિ ઉપાસનાની પરંપરા સદીઓથી ચાલી આવી છે. ભવાનીમાં, અંબામાં અને અન્ય શક્તિ સ્વરૂપોની આરાધના આપણા લોકજીવનનો અભિન્ન ભાગ છે અને એટલા માટે ગુજરાતી ફિલ્મોમાં પણ ભક્તિરસથી ભરપૂર અનેક કર્ણપ્રિય રચનાઓ સર્જાય છે જે આજે પણ એટલી જ લોકપ્રિય છે, ખરું ને? ભક્તિના પવિત્ર સુરોથી મનને એક અનોખી શાંતિનો અનુભવ કરાવ્યા બાદ લોકજીવનની એક મીઠી મહેકને માણીએ, કેમ કે આપણા ગામડાની બોલી, પરંપરા અને રોજિંદા જીવનને પણ સંગીતકારોએ ખૂબ જ સુંદર રીતે સ્વરોમાં ઢાળી છે. આવા ગીતો સાંભળતા જ જાણે બાળપણની યાદો અને ગામડાની નિખાલસતા આંખો સામે જીવંત થઈ રહે છે. તો સાંભળીએ ગુજરાતી કોમેડી ફિલ્મ ગજ્જરની પીપુડી ફિલ્મનું આ ગીત. આશા ભોસલેના સ્વરમાં સ્વરબદ્ધ થયેલ આ ગીત છે જેને સંગીત અને શબ્દોથી સજાવ્યું છે પિનાકીન શાહે.

0: શ્રોતા મિત્રો, ગુજરાતી ફિલ્મ સંગીતની આ મધુર યાત્રામાં ફરી સમય થયો છે એક નાનકડા વિરામનો. થોડી જ ક્ષણોમાં ફરી મળીએ અંતિમ રચના સાથે.
1: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ વાતોની સાથે મેલોડિયસ ગીતો.
2: ગાડ

સવારે 11 વાગે માણો અમારો ઇન્ફોટેનમેન્ટ પ્રોગ્રામ સુરતી સિઝલર ઓન્લી ઓન 101.1 સુરત એફએમ.

0: रिकॉर्डिंग के लिए फ़ोन कीजिए हर रविवार सुबह 9 से 1 बजे तक। हमारा फ़ोन नंबर 0261-223-6209। सुनिए अपने पसंदीदा नए फिल्मी गाने हर रोज सुबह 10 से 11 बजे तक।
1: हेलो सूरत एफएम स्पीकिंग 101.1
2: मेगाहर्ट्ज़ सूरत एफएम फैंटास्टिक फन फॉर फैमिली
1: 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
3: ગુજરાતી ચિત્રપટ સંગીતના કાર્યક્રમમાં આપ સૌ શ્રોતા મિત્રોનું ફરી સ્વાગત છે। ધીમે ધીમે આજની આપણી આ સંગીત યાત્રા તેમના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે। રવિવારની આ સાંજે

ગુજરાતી ફિલ્મ સંગીતના માધ્યમથી આપણે ભક્તિ, લોકજીવન, પ્રેમ સંબંધો અને ગુજરાતી સંસ્કૃતિના અનેક રંગોને માણ્યા. કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળવાનો સમય થઈ ચૂક્યો છે. કહેવાય છે, ભારતીય સંસ્કૃતિમાં શુભતા, પ્રેમ અને સૌભાગ્યનું પ્રતીક મહેંદીને માનવામાં આવે છે. લગ્નના પ્રસંગે મહેંદીનો હરિયાળો રંગ જેટલો ઘેરો ચડે એટલી જ પ્રેમ અને સ્નેહની લાગણીઓ પણ વધુ ગાઢ બનતી હોવાનું લોકમાન્યતા કહે છે. ગુજરાતી ફિલ્મ સંગીતે પણ આ સુંદર પરંપરાને અનેક યાદગાર ગીતોમાં અમર બનાવી છે. તો સાંભળીએ કાર્યક્રમનું અંતિમ ગીત, 1980 સાલમાં રજૂ થયેલ ગુજરાતી ફિલ્મ સાચું સુખ સાસરિયામાંથી. ઉષા મંગેશકર અને પ્રફુલ દવેના યુગલ સ્વરોમાં સ્વરબદ્ધ થયેલ આ ગીત છે. શબ્દો અને સંગીતનો સાથ મળ્યો છે ગુજરાતી સંગીતના અવિસ્મરણીય સર્જક અવિનાશ વ્યાસનો. તો સાંભળીએ આ કાર્યક્રમની અંતિમ રચના.

2015ની સાલમાં રજૂ થયેલ અને રીટા ભાદુરી, દીના પાઠક, અરવિંદ ત્રિવેદી, પદ્મરાણી, દિનુ ત્રિવેદી, ઝંખના દેસાઈ અભિનીત સાચું સુખ સાસરિયામાં આ ફિલ્મના આ ગીત સાથે જ આજનો ગુજરાતી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. બસ થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો કાર્યક્રમ વિશેષ જયમાલા, સૈનિકો કી શૌર્યગાથા. તો સાંભળતા રહો સુરત FM.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિંદ મહાસાગરની સુરક્ષા અને સમૃદ્ધિને ભારત અને સેસેલ્સ વચ્ચેની સહિયારી જવાબદારી ગણાવી. સેસેલ્સના સર્વોચ્ચ પુરસ્કાર ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝનથી પ્રધાનમંત્રીનું સન્માન. પ્રધાનમંત્રીએ કહ્યું, સ્વદેશી C-295 વિમાનની પ્રથમ ઉડાનને ઉડ્ડયન ક્ષેત્રમાં મોટી સફળતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર ડેશબોર્ડના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. યુરોપમાં તીવ્ર ગરમી યથાવત, ફ્રાન્સમાં અત્યાર સુધી 1000ના મોત. અને પુરૂષોની આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટની અંતિમ મેચમાં યજમાન આયર્લેન્ડે ભારતને જીતવા 155 રનનો લક્ષ્યાંક આપ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે હિંદ મહાસાગરની સુરક્ષા અને સમૃદ્ધિ ભારત અને સેશેલ્સ વચ્ચેની સહિયારી જવાબદારી છે. વિક્ટોરિયામાં દ્વિપક્ષીય વાટાઘાટો બાદ સેશેલ્સના રાષ્ટ્રપ્રમુખ પેટ્રિક હર્મીની સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ભારત એક એવા હિંદ મહાસાગરની કલ્પના કરે છે જ્યાં દરિયાઈ સુરક્ષા આર્થિક સમૃદ્ધિ દ્વારા પૂરક બને.
1: મેરી યાત્રા એસે ઐતિહાસિક અવસર પર હો રહી હૈ જબ સેશેલ અપની સ્વતંત્રતા કે 50 વર્ષ પૂરે કર રહા હૈ और हम भारत सेशेल राजनयिक संबंधों की भी 50वीं वर्षगांठ मना रहे हैं. इन 50 वर्षों की यात्रा में हमने मित्रता को विश्वास में, विश्वास को सहयोग में और सहयोग को जन कल्याण में बदला है. हिंद महासागर ने भारत और सेशेल के संबंधों को सींचा है.
0: બંને દેશ વચ્ચે કૃષિ, નાણાં, અવકાશ અને આરોગ્ય સહિત અનેક ક્ષેત્રોમાં કરારોનું આદાન પ્રદાન થયું. દરમિયાન સેશેલ્સના રાષ્ટ્રપ્રમુખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના દૂરંદેશી નેતૃત્વ, ટકાઉ વિકાસ અને આબોહવા સ્થિતિસ્થાપકતા પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે દેશના સર્વોચ્ચ સન્માન ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન એનાયત કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સહિતના મંત્રીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન પુરસ્કારથી સન્માનિત થવા બદલ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આબોહવા કાર્યવાહી યોગ્ય, જવાબદારીપૂર્ણ અને સમાન હોવી જોઈએ. સેશેલ્સની રાષ્ટ્રીય સભાને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સેશેલ્સ અને ભારત બંને વિકાસ વધુ સમાવિષ્ટ હોય અને જ્યાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સમકાલીન વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે તેવું વિશ્વ ઇચ્છે છે. શ્રી મોદીએ કહ્યું કે હિંદ મહાસાગર માટેના ભારતના દ્રષ્ટિકોણમાં સેશેલ્સનું વિશેષ સ્થાન છે. તેમણે કહ્યું કે હિંદ મહાસાગર ભારત અને સેશેલ્સને અલગ કરતું નથી, પરંતુ બંને દેશોને જોડે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જૂન મહિનામાં સ્વદેશી C-295 વિમાનની પ્રથમ ઉડાન સાથે ભારતે ઉડ્ડયન ક્ષેત્રમાં મોટી સફળતા હાંસલ કરી છે. આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરતા તેમણે જણાવ્યું કે દેશમાં હાલમાં આવા વધુ 40 વિમાનોનું ઉત્પાદન થઈ રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું હતું કે આનાથી સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો ક્ષેત્ર અને એરોસ્પેસ ક્ષેત્રને પ્રોત્સાહન મળી રહ્યું છે.
1: C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
0: પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશે વાત કરી. આ વર્ષે આ કાર્યક્રમ 2500થી વધુ સ્થળોએ યોજાયો હતો. તેમણે કહ્યું કે ભારત અમદાવાદમાં વિશ્વ યોગ સ્પર્ધામાં 102 સુવર્ણચંદ્રકો સહિત કુલ 114 ચંદ્રકો જીતી ટોચના સ્થાને રહ્યું. તેમણે વિજેતાઓને અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રીએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમની અપીલના પ્રતિભાવમાં કેટલાક સ્થળોએ નાગરિકોએ એકતા દર્શાવી અને સોનાની ખરીદી અને વિદેશ યાત્રાને અસ્થાયી રૂપે મુલતવી રાખી.
1: પશ્ચિમ એશિયા મેં બની યુદ્ધ કી

0: स्थितियों को देखते हुए मैंने देशवासियों से कहा था कुछ समय के लिए सोना खरीदने से बचें, लोगों से कहा था कि विदेश में छुट्टियां मनाने से बचें, लोगों से कार पुलिंग को भी बढ़ावा देने की अपील की थी, किसानों से केमिकल मुक्त खेती के लिए, खेत बचाने के लिए और प्राकृतिक खाद का ज्यादा से ज्यादा इस्तेमाल का आग्रह किया था। मेरी अपील का उन्होंने न सिर्फ समर्थन किया बल्कि हर तरफ से उसमें अपना सहयोग कर रहे हैं।
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક હેન્ડલ aiarnews_abld ને ફોલો કરશો. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરકાર દેશભરના લાખો પરિવારોને અકસ્માત વીમો પૂરો પાડી રહી છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંગે શ્રી મોદીએ જણાવ્યું કે આ યોજના હેઠળ દુઃખદ મૃત્યુના કિસ્સામાં નજીકના સગાને 2 લાખ રૂપિયા સુધીનું રક્ષણ મળે છે. અત્યાર સુધીમાં 27 કરોડથી વધુ લોકો આ યોજનામાં જોડાયા છે અને આશરે 1.1 મિલિયન પરિવારોને આશરે 22,000 કરોડની સહાય પૂરી પાડવામાં આવી છે. પ્રધાનમંત્રીએ ટેકનોલોજી અને યાંત્રિક બુદ્ધિમત્તાના વર્તમાન યુગમાં આપણી સર્જનાત્મકતાને કેવી રીતે જાળવી રાખવી તે અંગે પણ ચર્ચા કરી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર ડેશબોર્ડના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં દેશમાં આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન થયા છે. તેમણે કહ્યું માત્ર યોજના બનાવવા પૂરતી જ નહીં, તેના લાભ દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે.
2: પીએમ ફેર કેર ટ્રેકર એ દેશની 70 કરોડ ગરીબ બાળકોનો મૂળ પાયો જીવનનો જે વખતે નંખાતો હોય એ વખતે સ્વસ્થ પાયો નંખાય એની ચિંતા છે. એ પાયો ચાહે એની આ સ્વાસ્થ્યનો હોય, પોષણનો હોય, શિક્ષણનો હોય કે મજબૂત બાલિકા કે બાલક સુધી એને ગ્રો કરવાનો હોય, અને એનું પૂરેપૂરું ટ્રેકર આજે એક વ્યવસ્થાથી આપણે અહીંયા એક્સપેરિમેન્ટલ બેચ પર ગાંધીનગર લોકસભા ક્ષેત્ર માટે ચાલુ કર્યું છે.
1: તેમણે કહ્યું કે પીએમ ફેમિલી કેર ટ્રેકર ડેશબોર્ડના માધ્યમથી સગર્ભા માતાઓ તેમજ 18 વર્ષ સુધીના બાળકોને ઓળખી તેના સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવામાં આવશે. કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે વિકસિત ભારત 2047ના દ્રષ્ટિકોણને સાકાર કરવામાં ગામડાઓની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી. ગ્રામીણ વિકાસને વેગ આપવા અને ગ્રામીણ કામદારો માટે આજીવિકા સુરક્ષા સુનિશ્ચિત કરવા રાજ્યોના હિસ્સા સહિત 1,51,000 કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ કરવામાં આવી. આ પ્રસંગે શ્રી ચૌહાણે ગ્રામીણ આંતરિક ઓડિટ પોર્ટલ પણ લોન્ચ કર્યું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર જમ્મુ અને કાશ્મીરની 3 દિવસની સત્તાવાર મુલાકાતે શ્રીનગર પહોંચ્યા છે. તેઓ કાશ્મીરમાં વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે, જેનો હેતુ મતદારો અને સાથે જોડાણ અને પાયાના સ્તરની ચૂંટણી પહેલની સમીક્ષા કરવાનો છે. યુરોપમાં તીવ્ર ગરમી યથાવત છે. ફ્રાન્સ, જર્મની અને ચેક રિપબ્લિક સહિત અનેક દેશોમાં તાપમાનમાં વધારો નોંધાયો છે. ફ્રાન્સમાં ગરમીને કારણે બુધવારથી અત્યાર સુધીમાં 1,000 લોકોના મોત થયા છે, જેમાં 85% વૃદ્ધોનો સમાવેશ થાય છે. જ્યારે જર્મનીના કેટલાક ભાગોમાં જંગલમાં આગ ફાટી નીકળતા કટોકટી સેવાઓ પર દબાણ વધ્યું છે. તો હંગેરીમાં ડેન્યુબ નદીમાં પાણીના તાપમાનમાં વધારો થવાથી પરમાણુ વીજ એકમ પર અસર થઈ છે. પુરૂષોની આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટની અંતિમ મેચમાં યજમાન આયર્લેન્ડે ભારતને જીતવા 155 રનનો લક્ષ્યાંક આપ્યો છે. આયર્લેન્ડની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 154 રન બનાવ્યા. અગાઉ ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે શુક્રવારે પહેલી મેચમાં ભારત સામે 34 રનથી વિજય મેળવ્યા બાદ આયર્લેન્ડ શ્રેણીમાં 1-0થી આગળ છે. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે લંડનના લોર્ડ્સ ક્રિકેટ મેદાન ખાતે ગ્રુપ એની અંતિમ મેચમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી છે. હમણાં મળતા અહેવાલ મુજબ ભારતે 11.2 ઓવરમાં 1 વિકેટે 83 રન બનાવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દ મહાસાગરની સુરક્ષા અને સમૃદ્ધિને ભારત અને સેશેલ્સ વચ્ચેની સહિયારી જવાબદારી ગણાવી. સેસેલ્સના સર્વોચ્ચ પુરસ્કાર ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝનથી પ્રધાનમંત્રીનું સન્માન. પ્રધાનમંત્રીએ કહ્યું સ્વદેશી C-295 વિમાનની પ્રથમ ઉડાનને ઉડ્ડયન ક્ષેત્રમાં મોટી સફળતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર ડેશબોર્ડના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. યુરોપમાં તીવ્ર ગરમી યથાવત. ફ્રાન્સમાં અત્યાર સુધી 1,000ના મોત. અને પુરૂષોની આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટની અંતિમ મેચમાં યજમાન આયર્લેન્ડે ભારતને જીતવા 155 રનનો લક્ષ્યાંક આપ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો. ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈંધણ બચાવવા સહિતની તેમની અપીલને વ્યાપક સમર્થન આપવા બદલ દેશવાસીઓનો આભાર માન્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકર થકી જરૂરિયાતમંદો પર વિશેષ ધ્યાન આપવાની શરૂઆત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરથી પોલિયો વિરોધી રસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ. અમદાવાદ વિમાનમથક પરથી અંદાજે 11 કરોડ રૂપિયાના કેફી પદાર્થ સાથે એક વ્યક્તિની ધરપકડ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી. અને અમદાવાદમાં યોજાયેલી એવીસી મેન્સ વોલીબોલ કપમાં બહેરીનને હરાવી ભારતે કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈંધણ બચાવવા સહિતની તેમની અપીલને વ્યાપક સમર્થન આપવા બદલ દેશવાસીઓનો આભાર વ્યક્ત કર્યો. આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરતા શ્રી મોદીએ કહ્યું, પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિને જોતા તેમણે દેશવાસીઓને કરેલી અપીલ પર દેશવાસીઓએ એકતાનો પરિચય આપ્યો છે.
1: પશ્ચિમ એશિયા મેં બની યુદ્ધ કી સ્થિતિઓ કો દેખતે હુએ મેને દેશવાસીઓ સે કહા થા કુછ સમય કે લિયે સોના ખરીદને સે બચે. લોગો સે કહા થા કે વિદેશ મે છુટ્ટિયાં મનાને સે બચે. લોગો સે કાર પુલિંગ કો ભી બઢાવા દેને કી અપીલ કી થી. કિસાનો સે કેમિકલ મુક્ત ખેતી કે લિયે, ખેત બચાને કે લિયે ઓર પ્રાકૃતિક ખાદ કા જ્યાદા સે જ્યાદા ઇસ્તેમાલ કા આગ્રહ કિયા થા. મેરી અપીલ કા ઉન્હોને ન સિર્ફ સમર્થન કિયા બલ્કિ હર તરફ સે ઉસમે અપના સહયોગ કર રહે હૈ.
0: શ્રી મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આ વખતે 2500થી વધુ જગ્યા પર યોગ દિવસ ઉજવાયો. ભારતમાં પણ કરોડો લોકો આ ઉજવણીમાં જોડાયા હતા. પ્રધાનમંત્રીએ તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં વિજેતા ખેલાડીઓને પણ શુભેચ્છાઓ પાઠવી હતી. પાટણના સિદ્ધપુરમાં પણ તમામ લોકોએ મન કી બાત કાર્યક્રમને સાંભળ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકર થકી જરૂરિયાતમંદોને ઓળખી તેમની પર વિશેષ ધ્યાન આપવાની શરૂઆત થશે. આંકડાઓના આધારે શાળાએ આવવાનું બંધ કર્યું હોય તેવી બાળકીઓને શોધી તેમનો ફરી શાળા પ્રવેશ કરાવવાની વ્યવસ્થા કરાશે. તેમજ રસીકરણમાં રહી ગયા હોય તેવા લોકોનું રસીકરણ કરાશે. ગાંધીનગરથી પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકર પાયલટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવતા શ્રી શાહે આ વાત કહી હતી.
2: પીએમ ફેર કેર ટ્રેકર એ દેશની 70 કરોડ ગરીબ બાળકોનો મૂળ પાયો જીવનનો જે વખતે નંખાતો હોય એ વખતે સ્વસ્થ પાયો નંખાય એની ચિંતા છે. એ પાયો ચાહે એની આ સ્વાસ્થ્યનો હોય, પોષણનો હોય, શિક્ષણનો હોય કે મજબૂત બાલિકા કે બાલક સુધી એને ગ્રો કરવાનો. અને એનું પૂરેપૂરું ટ્રેકર આજે એક વ્યવસ્થાથી આપણે અહીંયા એક્સપેરિમેન્ટલ બેચ પર ગાંધીનગર લોકસભા ક્ષેત્ર માટે ચાલુ કર્યું છે.
0: શ્રી શાહે કહ્યું હતું કે માત્ર યોજના બનાવવા પૂરતી જ નહીં, તેનો લાભ દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે. કાર્યક્રમ દરમિયાન શ્રી શાહે બાળકોના આરોગ્ય માટે હેલ્થ પાસપોર્ટનું વિમોચન ઉપરાંત સગર્ભા તેમજ ધાત્રી માતાઓને કીટનું વિતરણ કર્યું હતું. ત્યારબાદ શ્રી શાહે પીએમ ઇલેક્ટ્રિક બસ સેવાના પ્રથમ તબક્કા હેઠળ 40 ઇલેક્ટ્રિક બસને લીલી ઝંડી આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી બાળકોને પોલિયો રસીના ટીપા પીવડાવી પોલિયો વિરોધી રસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. બાળ લકવા નાબૂદી માટે પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત શરૂ થયેલા આ રસીકરણ હેઠળ રાજ્યના 0 થી 5 વર્ષના 83,49,000 બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વધુ માહિતી આપી.
3: પૂરા ગુજરાતની અંદર બુથ લેવલ પર અને 2 દિવસમાં ઘરે ઘરે જઈને તમામ 0 થી 5 વર્ષના બાળકોને આ પોલિયો રસી પીવડાવવામાં આવશે. અંદાજે 0 થી 5 વર્ષના આ બાળકો 82 લાખ બાળકોને આ 3 દિવસની અંદર પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. દરેક સેન્ટર પર અમારા આ રસીકરણ થઈ રહ્યું છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. અમદાવાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી અંદાજે 11 કરોડ રૂપિયાનો કેફી પદાર્થ સાથે જૂનાગઢના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. અમારા પ્રતિનિધિ જણાવે છે કે એર ઇન્ટેલિજન્સ યુનિટ AIU અમદાવાદ કસ્ટમ્સના અધિકારીઓએ બેંકોકથી આવેલા એક મુસાફરના બેગમાંથી ચાંદીના રંગ

0: मावी छे।
1: अगर बात करें भारी वर्षा की तो डे वन में भी थोड़ा एक्सपेक्टेड है। जो वेस्ट एमपी के लगते हुए डिस्ट्रिक्ट हैं जैसे छोटा उदयपुर, नर्मदा काफी डाउन, इसमें कहीं कहीं भारी वर्षा हो सकती है। इसी तरह डे 5, 6, 7 में भी जो साउथ गुजरात है, खासकर नवसारी, वलसाड़, दादर नगर हवेली, दमन, डांग इत्यादि में डे 5, 6 और 7 में भी भारी बारिश हो सकती है।
0: અમદાવાદમાં યોજાયેલી એશિયન વોલીબોલ મહામંડળ એવીસી મેન્સ વોલીબોલ કપ 2026માં યજમાન ભારતે કાંસ્ય ચંદ્રક જીત્યો છે। ત્રીજા સ્થાન માટે રમાયેલી મેચમાં ભારતે બહેરીનને 3-1 હરાવી આ સિદ્ધિ મેળવી। ભારતે પ્રથમ સેટ 25-23 જીતી ભવ્ય શરૂઆત કરી હતી, જોકે બહેરીને બીજા સેટમાં 25-23 જીત મેળવી મેચમાં 1-1 બરાબરી કરી લીધી। ત્યારબાદ ભારતીય ખેલાડીઓએ આક્રમક પ્રદર્શન કરતા ત્રીજો સેટ 25-21 અને ચોથો સેટ 25-17 જીતી કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે। અગાઉ સેમીફાઇનલમાં ઇન્ડોનેશિયા સામે હાર બાદ ભારતીય ટીમે જોરદાર વાપસી કરીને પોડિયમ પર સ્થાન મેળવ્યું અને આગામી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે આત્મવિશ્વાસ પણ મજબૂત કર્યો છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સુરતમાં વૃક્ષારોપણ મહાઅભિયાન અંતર્ગત ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ઓક્સિજન પાર્કમાં વૃક્ષારોપણ કર્યું હતું। પર્યાવરણની જાળવણી અને હરિયાળા આવરણને વધારવાના ઉદ્દેશ સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા આ મહાઅભિયાન અંતર્ગત ભેસ્તાન ડિંડોલી ખાતે વૃક્ષારોપણ કરાયું। આ પ્રસંગે શ્રી પાટીલે પ્રકૃતિના સંવર્ધનને આવનારી પેઢીઓ પ્રત્યેની આપણી નૈતિક જવાબદારી ગણાવી છે।
2: आज इस प्लॉट के ऊपर एक साथ आज 25,000 वृक्ष एक जगह पर लगाए। मियावाकी की योजना के अनुसार बहुत जल्दी ही ये वृक्ष बड़े हो जाएंगे और ये सभी जो वृक्ष लगाए ऑक्सीजन युक्त ये वृक्ष है। इसके कारण शहर में ऑक्सीजन भी बढ़ेगा, लोगों को जो हवा में ऑक्सीजन की आवश्यकता है धीरे धीरे पॉल्यूशन के कारण उसके अंदर जो कमी आ रही है उसको कम करने के लिए ये ऑक्सीजन युक्त वृक्ष लगाना ये अत्यंत आवश्यक है।
0: अंत में मुख्य समाचार फरी एक बार। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈંધણ બચાવવા સહિતની તેમની અપીલને વ્યાપક સમર્થન આપવા બદલ દેશવાસીઓનો આભાર માન્યો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકર થકી જરૂરિયાતમંદો પર વિશેષ ધ્યાન આપવાની શરૂઆત થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરથી પોલિયો વિરોધી રસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ। અમદાવાદ વિમાનમથક પરથી અંદાજે 11 કરોડ રૂપિયાના કેફી પદાર્થ સાથે એક વ્યક્તિની ધરપકડ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી અને અમદાવાદમાં યોજાયેલી એવીસી મેન્સ વોલીબોલ કપમાં બહેરીનને હરાવી ભારતે કાંસ્ય ચંદ્રક જીત્યો। આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
3: હમણાં જ આપે આજે સાંજે 7:10 અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ સાંભળ્યું. આવો હવે સાંભળીએ આપ કે લીએ કાર્યક્રમનો શેષ ભાગ.

0: जिनकी बांसुरी की मधुर तान से मन का हर कोना झंकृत हो उठता है, जिनकी उंगलियों के स्पर्श से बांसुरी गुनगुनाने लगती है।
1: नवी आशाओं, नवा सपनाओ, नवा योगना शिक्षण नी नवी दिशा। राष्ट्रीय शिक्षण नीति 2020 आधारित स्टेट करिकुलम फ्रेमवर्क SCF साथे गुजरात शिक्षण मां नवी दिशा तरफ आगळ वधी रह्यु छे। बाळकोना सर्वांगी विकास ने समर्पित आ अभ्यासक्रम ज्ञान, कौशल्य, मूल्यो अने सर्जनात्मकता नो समन्वय साथे छे। उत्तम शिक्षण, उज्ज्वल गुजरात ना ध्येय साथे स्टेट करिकुलम फ्रेमवर्क शिक्षण विभाग गुजरात सरकार नो एक मजबूत पगलू छे। शिक्षण विभाग, गुजरात सरकार।
2: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
3: હા હા, યાદ રાખીને લીધું છે। મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે। બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે।
2: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી।
3: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।

આ આકાશવાણી છે, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ. અત્યારે રાત્રિના બરાબર 11:10 થઈ છે. અમારી આજની પ્રસારણ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે આ જ મીટર્સ પર સવારે 5:55 ફરી મળીશું. ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત મિલવી વ્યાસને આપો અનુમતિ. શુભરાત્રી. જય હિન્દ.